નમસ્કાર સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે શનિવાર તારીખ 6 જૂન 2026, વિક્રમ સંવત 2082, અધિક જયેષ્ઠા જેઠ વદ છઠ. અમારા સ્ટુડિયોની રેડિયો ક્લોક બરાબર સવારના 5:59 અને 30 સેકન્ડનો સમય દર્શાવી રહી છે. અને મિત્રો, આજની પ્રાતઃકાલીન સભામાં હું આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસ આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. આજના દિવસની શુભ શરૂઆત કરીશું આજના આ સુવિચાર સાથે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે જેમ પાણી વહાણ ચલાવવામાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે ઉત્સાહ જીવનને ફરી આગળ વધારે છે. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. બરાબર 6 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. બસ થોડી જ વારમાં આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ પ્રસ્તુત થશે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ

0: ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: દુનિયા સંકટો મેં ગિરી હુઈ હે, સારી દુનિયા કી અર્થવ્યવસ્થા સવાલ યે નિશાનો કે નીચે દબી પડી હે. વૈશ્વિક સંકટ કે ઇસ બુરે સે બુરે દોર મેં ભી 140 કરોડ દેશવાસીઓ કે સામૂહિક પ્રયાસો સે ભારત ખુદ કો સંભાળ તો પા હી રહા હે. લેકિન સાથ સાથ સબસે આગે રહેને મેં ભી ઉસકે પ્રયાસ સફળ હોતે જા રહે હૈ.
0: તેમણે કહ્યું, દમણમાં પ્રારંભ થઈ રહેલી આ પરિયોજનાઓ ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
1: યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ ઓર પૂરી યુનિયન ટેરિટરી કે લીએ યહાં કે લોગો કે જીવન કો આસાન બનાયેંગે. ઇનસે યુવાઓ કે લીએ નયે અવસર તૈયાર હોંગે.
0: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવો અભિયાનમાં જોડાયા છે. સંતુલિત ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા અભિયાન હવે એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,800થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ આશરે 7 લાખ ખેડૂતોને પણ મળ્યો છે. 3,700થી વધુ તાલીમ કાર્યક્રમો દ્વારા 1,50,000થી વધુ સહભાગીઓને સંતુલિત ખાતરના ઉપયોગ, માટી આરોગ્ય વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી પણ પૂરી પાડવામાં આવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષો વેપાર, રોકાણ, જોડાણ, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી ખાનલ હાલમાં ભારતની 3 દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને તેને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે જણાવ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે યુએન સુરક્ષા પરિષદ યુએનએસસીના તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે અને તેણે તેની જવાબદારીઓનું ધ્યાન પણ રાખવું જોઈએ. ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી સબમિટ કરવાનો સમય આવતીકાલ સુધી લંબાવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે રવિવાર મધ્યરાત્રિ સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકે છે. સીબીએસઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં તેમને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ હતી. સીબીએસઈએ તમામ પાત્ર વિદ્યાર્થીઓને વિસ્તૃત સમયમર્યાદાની નોંધ લેવા અને નિર્ધારિત સમયમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ EIR News_ABIDને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર જેલેન્સ્કી સાથે રૂબરૂ વાતચીતના પ્રસ્તાવને નકારી કાઢતા જણાવ્યું કે હાલમાં આવી મુલાકાતનો કોઈ અર્થ નથી. પુતિને ગઈકાલે સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના મુખ્ય આર્થિક મંચ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તાજેતરમાં જેલેન્સ્કીએ

0: પત્ર દ્વારા બંને નેતાઓ વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે રૂબરૂ મુલાકાતની અપીલ કરી હતી. ઝેલેન્સ્કીએ જવાબ આપતા કહ્યું કે પુતિનના તેમના પ્રસ્તાવને નકારવાથી જણાય છે કે રશિયા યુદ્ધનો અંત લાવવાની ઇચ્છા નથી ધરાવતું. અમેરિકન દળોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થાપનો પર હુમલો કર્યો છે. આ હુમલો પ્રાદેશિક દરિયાઈ વાહન વ્યવહારને નિશાન બનાવતા ઈરાનના 4 ડ્રોનને તોડી પાડ્યા બાદ કરવામાં આવ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે ભવિષ્યના હુમલાઓ સામે બચાવ કરવા માટે તેમણે ગોરુક અને કેશ્મ ટાપુ પર આવેલા ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થળો પર હુમલો કર્યો હતો. યુએન અને સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરસ દ્વારા ભારતીય શાંતિદૂત મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક સમાનતા સમર્થક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળમાં ભારતીય બટાલિયનમાં ફરજ બજાવતા મેજર બરાકને સંયુક્ત રાષ્ટ્ર શાંતિદૂતોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે પદ્મ પુરસ્કારો માટે અરજીઓ અને ભલામણો મોકલવાની પ્રક્રિયા 15 માર્ચથી શરૂ થઈ હતી. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં પદ્મ પુરસ્કારોમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, તબીબી, સમાજસેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જનસંપર્ક, સિવિલ સર્વિસ તેમજ વેપાર અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રો અને વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ તથા સેવા માટે આપવામાં આવે છે. ચેસમાં ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનદાએ ઓસ્લોમાં જર્મનીના વિન્સેન્ટન કેમર ખાતે છેલ્લા તબક્કામાં જીત મેળવીને નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચી દીધો છે. નોર્વે ચેસમાં બીજી વખત ભાગ લેતા પ્રજ્ઞાનદાએ સ્પર્ધા દરમિયાન વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે 2 ક્લાસિકલ જીત મેળવી છે. આર્માગેડન 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ફિરોઝા 15.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ડી ગુકેશ માટે અભિયાન નિરાશાજનક રહ્યું હતું, જ્યારે કાર્લસન અંતિમ રાઉન્ડમાં પ્રજ્ઞાનદા સામે હાર્યા બાદ 13 પોઈન્ટ સાથે 5મા સ્થાને પણ રહ્યા હતા. આજે ગોવાના મારગાવો ખાતે સાફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે રમાશે. અગાઉ ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું હતું. અત્યારે ભારતે અત્યાર સુધીમાં 5 વખત આ ટાઇટલ જીતી લીધું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત અને દમણની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ભારતના વિકાસનો મંત્ર પ્રકૃતિ સાથે પ્રગતિ, ઇકોનોમી સાથે ઇકોલોજી. નવગુજરાત સમય લખે છે, 7.7% વૃદ્ધિ અર્થતંત્રના મજબૂત પાયાનો પુરાવો પીએમ મોદી. સંદેશની હેડલાઇન છે, કોંગ્રેસ શાસિત રાજ્યો મુશ્કેલીમાં, વડાપ્રધાન મોદીના ચાપકા. આ ઉપરાંત સરકારી બોન્ડમાં વિદેશી રોકાણ પરનો કેપિટલ ગેઇન્સ ટેક્સ નાબૂદ, ભારત મુદ્દે રશિયા અમેરિકા સામસામે અને મણિપુરમાં ફરી હિંસા સહિતના સમાચારો વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક પાને આઈટીઈમાં વધુ 4,244 બાળકોના પ્રવેશ, આ સમાચારને ગુજરાત સમાચારે આવરી લીધા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદા ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. શ્રોતા મિત્રો, 8:30નો સમય થઈ ચૂક્યો છે અને આ સમય છે આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો. તો સાંભળીએ દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ ઝરોખા અંતર્ગત.

8:35 આપ સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનો ધ્વનિ મુદ્રણ. ચિત્રલોક કાર્યક્રમનો સમય રહેશે 8:45. 9:30 પ્રસ્તુત થશે કાર્યક્રમ આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત રહેશે ગીતકાર રાજેન્દ્ર કિશન પર. શ્રોતા મિત્રોની વાતો અને ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગ આપ સાંભળશો 10:15, જે આજે પ્રસ્તુત કરશે નસરીન મંસૂરી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગઈકાલ તારીખ 5 જૂન શુક્રવારે સુરત અને દમણની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ આપ સાંભળી શકશો આજે 11:02.

જે અમે રિલે કરીશું અમારા અમદાવાદ કેન્દ્ર પરથી. સુરતી સિઝલર કાર્યક્રમનો સમય રહેશે 11:30. 12 વાગે આપ સાંભળશો ફરી હિન્દીમાં સમાચાર.

यादों की महफिल। जी हाँ श्रोता मित्रों, यादों की महफिल कार्यक्रम आप माणी शकशो बपोरे 12:05 સુરીલા ગીતોની સફરે લઈ જતો કાર્યક્રમ સુરીલા સફરનો આનંદ મિત્રો આપ લઈ શકશો બપોરે 1:20 આપ સાંભળશો ફરી ગુજરાતીમાં સમાચાર અને સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ આપ ફરી માણી શકશો ગુજરાતી સમાચાર બાદ બપોરે 1:30

બે વાગે પ્રસ્તુત થશે કાર્યક્રમ ત્રિવેણી. 2:30 રજૂ થશે પ્રાદેશિક સમાચાર. સદાબહાર નગમે આ કાર્યક્રમ પ્રસારિત થશે 2:35. ત્રણ વાગ્યાનો સમય રહેશે શ્રોતાઓના પત્રો પર આધારિત કાર્યક્રમ મન ચાહે ગીતનો. 3:30 પ્રસ્તુત થશે કાર્યક્રમ નાટ્ય તરંગ. કે રઘુપતિના મૂળ નાટકનું હિન્દી રૂપાંતરણ આપ સાંભળી શકશો. રૂપાંતરકાર BS કૃષ્ણસ્વામી, નિર્દેશક નિખિલ વર્મા. ચાર વાગ્યાનો સમય રહેશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હેનો અને બોમ્બે ટોકીસ કાર્યક્રમ પ્રસારિત થશે 4:10, જેમાં આજે કોરિયોગ્રાફર ટેરિસ લુઈસ સાથેની અમરકાંત દુબેની વાતચીતનો પ્રથમ ભાગ આપ સાંભળી શકશો. 5:00 અને રાત્રિના 10 કલાકનો સમય રહેશે કાર્યક્રમ છાયા ગીતનો. તરાને નહીં પુરાને, જી હા, નવા જૂના ગીતોની સફરે લઈ જતો કાર્યક્રમ આપ સાંભળી શકશો 5:30. 6:00 સમય રહેશે હિન્દી સમાચારનો. 6:05 સુગમ સંધ્યા અંતર્ગત આજે આપ સાંભળશો સુગમ સંગીતનો કાર્યક્રમ. 7:00 પ્રસારિત થશે વિશેષ જયમાલા, જે આજે પ્રસ્તુત કરશે સુધા મૂર્તિ. ઇન્દ્રધનુષ અંતર્ગત જિજ્ઞાસા કાર્યક્રમનો સમય રહેશે 7:45. ગુજરાતી સમાચાર. હવામહલ કાર્યક્રમ રજૂ થશે 8:00, જેમાં આપ સાંભળી શકશો નાટક ગુલાબ કી પંખોડિયા, જેનો ભાગ 1 રજૂ થશે લેખક સુનિલ કાંત, નિર્દેશક મુમતાઝ શકીલ. રાત્રિના 8:15 ફરી ચિત્રલોક. સમાચાર સંધ્યા રજૂ થશે 8:45. 9:00 પ્રસારિત થશે પ્રાદેશિક સમાચાર. 9:10 કાર્યક્રમ આપકે લીએ. 10 કલાકનો સમય રહેશે છાયા ગીતનો. 10:30નો સમય રહેશે કાર્યક્રમ ઢલતી જાય રાતનો અને 11:00 સાંભળશો ચિત્રપટ સંગીત. તો શ્રોતા મિત્રો, આ હતી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં

0: 8,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: વર્ષ 2025-26 માં ભારત ને 7.7% કી ગ્રોથ રેટ હાસિલ કી હૈ ઓર પિછલા ક્વાર્ટર જો 31 માર્ચ કો ખત્મ હુઆ ઉસમેં ભી ભારત કી ગ્રોથ 7.8% રહી હૈ ઓર યે દુનિયા મેં તેજ ગતિ સે આગે બઢને વાલી બડી ઇકોનોમી હૈ.
0: તેમણે કહ્યું, દમણની પરિયોજનાઓ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
1: આજ ભી યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ और पूरी यूनियन टेरिटरी के लिए यहाँ के लोगों के जीवन को आसान बनाएंगे. इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे.
0: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં ફાયર સેફટી વ્યવસ્થાઓને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગઈકાલે શહેરની વિવિધ હોટલોમાં હાથ ધરાયેલા ઓચિંતા નિરીક્ષણ અભિયાન દરમિયાન ફાયર સેફટી નિયમોના પાલન અંગે ચકાસણી હાથ ધરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની ખામીઓ અને નિયમ ભંગને લઈને 37 હોટલોને નોટિસ આપવામાં આવી. તપાસ દરમિયાન સૌથી વધુ 12 નોટિસ સાઉથ ઝોનમાં આપવામાં આવી છે. આ દરમિયાન ફાયર સેફટી સંબંધિત નિયમોનું પાલન થાય તે માટે હોટલોના ફાયર ફાઇટિંગ સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસીની સ્થિતિ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. આગામી 5 દિવસ આ ઝુંબેશ યથાવત રહેશે. કચ્છ બોર્ડર રેન્જમાં હવે મોરબીનો સમાવેશ કરાયો છે, ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ગઈકાલે મોરબી પહોંચ્યા હતા. તેમણે એક વિશેષ બેઠક કરી છેલ્લા 6 મહિનામાં થયેલા ગુનાઓની સમીક્ષા કરી. બેઠક બાદ શ્રી કોરડિયાએ પ્રતિક્રિયા આપી.
2: કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય,
0: રાજ્યભરમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉર્જા તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ એક પીડ માકે નામ અભિયાન હેઠળ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે અમરેલીના 25 ગામડામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો. મહેસાણા જિલ્લામાં વન વિભાગ દ્વારા 1,300 રોપાનું વાવેતર અને 2,850 રોપાનું વિતરણ કરાયું. અમરેલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા બીજ મેળામાં 100થી વધુ દુર્લભ પ્રજાતિઓના બીજનું પ્રદર્શન યોજાયું. ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કર્યું. પંચમહાલના ગોધરામાં બરોડા બેંક દ્વારા 1,100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું. તો પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના મોડાસામાં પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યનું જતન અને પાણી અને જમીન સંરક્ષણ સહિતની બાબતો અંગે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાર્ષિક 28,932 મેટ્રિક ટન કાર્બન શોષી પર્યાવરણ સંરક્ષણમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદની એક્સેલ એન્વાયરો ટેક એજન્સી દ્વારા વર્ષ 2024-25 માટે હાથ ધરવામાં આવેલા ગ્રીન કેમ્પસ ઓડિટના સત્તાવાર અહેવાલમાં યુનિવર્સિટીની આ સિદ્ધિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના પટાંગણમાં વૃક્ષોની કુલ 66 પ્રજાતિઓ અને આશરે 4,800 જેટલા પરિપક્વ વૃક્ષો ઉછરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in /jiu અને અમારા એક્સ હેન્ડલ yairnews_abad ને ફોલો કરશો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજકોસ્ટ કચેરી ખાતે બાલ ઉર્જા રક્ષક દળ બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી, જે આ વર્ષની વૈશ્વિક થીમ પ્રકૃતિથી પ્રેરિત ક્લાઇમેટ માટે આપણા ભવિષ્ય માટેને અનુરૂપ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના સફળ અમલીકરણ બાદ 11 જિલ્લાઓની 270 શાળાઓને જોડવામાં આવી અને 1,07,000થી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ મેળવવામાં સફળતા મળી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મુખ્ય લેખા નિયંત્રક ધ્રુવકુમાર સિંહે અને અપર સચિવ તથા નાણાં સલાહકાર દીપક નારાયણે અમદાવાદ આકાશવાણીની મુલાકાત લીધી. આગામી 8 જૂને આકાશવાણીના 90 વર્ષ પૂરા થવાના અવસરે શ્રી ધ્રુવકુમાર સિંહે શુભેચ્છા પાઠવી હતી.
3: આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે યહી શુભકામના હૈ.
0: નાણાં સલાહકાર દીપક નારાયણે જણાવ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા આકાશવાણી કાર્યરત છે.
4: 8 જૂન કો આકાશવાણી કે 90 વર્ષ પૂરે હોને કે ઉપલક્ષ મેં આપ સબકો હાર્દિક બધાઈ દેના ચાહુંગા. ભારત કા લોક સેવા પ્રસારક હોને કે નાતે આકાશવાણી પિછલે 9 દશકો સે જનતા કા જ્ઞાનવર્ધન ઓર મનોરંજન કરને કે સાથ સાથ સંકટ સમય કા સાથી ભી રહા હૈ. આકાશવાણી અહેમદાબાદ 1949 સે જનતા કે સાથ જનતા કે લિયે કામ કર રહા હૈ. ઉચ્ચ કોટિ કે કાર્યક્રમો કા નિર્માણ કરને કે સાથ હી સમય સમય પર નવીનતમ સમાચારો કા પ્રસારણ યહાં કિયા ગયા હૈ.
0: રાજકોટના ગોંડલ તાલુકામાં શેમડા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. શેમડા ગામની સીમમાં આવેલ તળાવમાં શ્રમિક પરિવારના બાળકો રમી રહ્યા હતા, દરમિયાન આ ઘટના બની હતી, જેમાં 3 બાળકો ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે 1 બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાતા તેનો બચાવ થયો હતો. અને એક બનાવમાં જામનગરમાં વોટર પાર્કમાં ડૂબી જવાથી 1 બાળકનું મોત થયું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, સાથે કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના છે.
5: 5 થી લઈને 10 જૂન તક અધિકતમ તાપમાન હૈ, ઇસમે કોઈ બડા બદલાવ નહીં રહેગા અગલે 7 દિન તક. કોસ્ટલ ક્ષેત્ર મેં અભી જો પવન કા દિશા હૈ દક્ષિણ પશ્ચિમ મેં લે, દક્ષિણ પશ્ચિમ દિશા સે પવન ચલ રહી હૈ, સ્પીડ હૈ 15 થી 20 નોટ. મેઘ ગર્જના કે સાથ બિજલી ગિરને કા ભી સંભાવના રહેગી. 15 જૂન ગુજરાત મેં ઓનસેટ કા નોર્મલ વર્ષો, અગલે 2-3 દિન મેં મોનસૂન કા આગે બઢને કા સ્થિતિ બની હૈ.
0: અમદાવાદના એકા એરેના ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સિનિયર કેટેગરીમાં પશ્ચિમ બંગાળના અભય બર્મન અને ઋતુ મંડલે પરંપરાગત યોગાસનમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સિનિયર એ મહિલા કેટેગરીમાં ઋતુ ઠાકુરે, જ્યારે સિનિયર બી પુરુષ કેટેગરીમાં રોશન થાપાએ સુવર્ણચંદ્રક જીત્યો, તો સિનિયર બી કેટેગરી મહિલામાં જ્યોતિ દેવકરે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો, તો બીજી તરફ સિનિયર એ પુરુષ શ્રેણીમાં સુમીર ગ્વાનવાલીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
6: હમણાં જ આપે આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળ્યું. અને આવો હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: आप सूरत में हो या सूरत से दूर,
3: सूरत एफएम 101.1 के आपके पसंदीदा कार्यक्रम
2: कभी नहीं रहेंगे आपसे दूर.
3: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
2: हमेशा आपके साथ. फैंटास्टिक फन फॉर फैमिली.
4: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम.
5: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: हेलो सूरज एफएम स्पीकिंग। जी हाँ दोस्तों, आप तो जानी तो ने मानी तो मन पसंद फोन इन प्रोग्राम।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.5 सूरत एफएम।
0: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो?
2: हेलो केम छो?
3: हेलो सूरत एफएम स्पीकिंग
1: 101.5 सूरत एफएम।
4: गुड मॉर्निंग।
5: गुड मॉर्निंग।
4: यस, કોણ બોલો છો?
5: ભૂપેન્દ્રભાઈ જરીવાલો બોલું છું। ના તો હું માંડો હતો, કેટલા દાડા થઈ ગયા?
4: અચ્છા, માંદા પડી ગયા હતા?
5: હા, કેરી પણ નથી ખાધી હજુ।
4: હજુ કેરી નથી ખાધી તમે?
5: તો હું કેરી નથી ખાધી, કેરી આમ જોઈને મોમાં તો એટલું પાણી આવે।
4: તો પણ કેમ નથી ખાતા? એટલે ડોક્ટરે ના પાડી છે?
5: તબિયત જા બરાબર નથી, સુગર વધી જાય છે।
4: અચ્છા, સુગર વધી જાય છે, સુગર નું પ્રોબ્લેમ છે,
5: ગરમીના લીધે જ તકલીફ પડી જાય।
4: તકલીફ તો રહેવાની જો ભૂપેન્દ્રભાઈ। આપડે તપલી ખાતે એડજસ્ટ કરવાનું, ઠીક છે?
5: માંદા પડી ગયેલા છે।
4: અરે રે, તો હવે
5: માંદા પડી ગયા, જોવા દો ને, આ કેરી ની સીઝન માં,
4: કેરી ની સીઝન માં જ માંદા પડી જાય તો કેમ ચાલે?
5: તો કેરી કેટલું અમૃત ફળ છે।
4: હા, હવે લગ્ન ના દિવસે જ લગ્ન ના ગીત નહી ગવાય
5: તો પછી શું કામ?
4: કઈ નહીં,
5: આપણી સાલગીરી આવે છે।
4: કોની સાલગીરી આવે છે?
5: આપની, એની, ઓલ ઇન્ડિયાની।
4: એટલે ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી ને 8 જૂને 90 વર્ષ પૂરા થાય છે।
5: પૂરા થાય?
4: હા
5: હા, તો આપને પેલું એક ગાયન મૂકી દો ને, જન્મદિન નું મુબારક કઈ પણ મૂકી દેજો ને।
4: ભૂપેન્દ્રભાઈ, તમે રેડિયો ના ચાહક છો, સુરત એફએમ સાથે બહુ સારી રીતે જોડાયા છો, તો તમારા અનુભવ કહો કોઈ રેડિયો ના આજે। જયારે
5: અનુભવમાં અમારો ટાઈમ ખાસો પાસ થઈ જાય છે સુરત એફએમ થી।
4: અચ્છા,
5: બિલકુલ તકલીફ પડશે ને, અમારું દુઃખ બધું દૂર થઈ જાય છે।
4: અચ્છા, ગીતો સાંભળીને કે વાતો સાંભળીને?
5: વાતો સાંભળીને, ગીતો સાંભળીને, હું પણ જે ફોન કરું એમાં મને બહુ ઘણો આનંદ થઈ જાય, મારો ફોન લાગી જાય એટલે અડધું દુઃખ દૂર થઈ જાય
4: બસ।
5: અમારે નાસ્તો ખાતા ખાતા સેવ ખમણ મારા હજુ પડેલા જ હાથમાં, ફોન લાગી ગયો।
4: સુરતીઓ તો પહેલા સેવ ખમણ ને પ્રાયોરિટી આપે, પ્રાયોરિટી આપે, વાહ ભાઈ,
5: ફોન લગાવી દીધો
4: તો પછી તમે ખરેખર સુરત એફએમ ના ખુબ જ મોટા ચાહક છો, વાહ ભાઈ, વાહ।
5: લાયસન્સ લેતા હતા ત્યાંથી, રેડિયા હતા અમારી પાસે,
4: તમારી પાસે લાયસન્સ,
5: બેન ના, પાંચ બેન ના, પછી ટ્રાન્ઝિસ્ટર નીકળ્યા, મારા પપ્પા પણ બહુ ચાહક હતા રેડિયા,
4: તો તમારા પપ્પા પાસે લાયસન્સ હતું?
5: હા, લાયસન્સ લેવા ગયેલા ને પોસ્ટ ઓફિસ, 15 રૂપિયા ભરવાના।
4: અચ્છા, 15 રૂપિયા, એ જમાનામાં તો 15 રૂપિયા બહુ મોટી વાત કહેવાતી, બહુ
5: બધા હતા કહેવાય। 15 રૂપિયા માં તો અમે આખું મોટું ઘર ભાડે રહેતા, 80x24।
4: ઓહો, એટલે 15 રૂપિયા ઘરનું ભાડું અને 15 રૂપિયામાં રેડિયો સાંભળવાનું,
5: લાયસન્સ પણ ભરતા હતા।
4: વાહ ભાઈ વાહ, એટલે તો ત્યારે તો તમે એમ પેલું અમીર કહેવાતા હશો, કે તમે તો બહુ પૈસા વાળા છો।
5: મારા બાપા બાપ દાદા બહુ અમીર હતા
4: એ સમયે, તો સ્ટેટસ સિમ્બોલ હશે કે જેના ઘરે રેડિયો, તે તો વરી બહુ પૈસા
5: હતા, 5 રૂપિયામાં વાર્કી ભરીને મલાઈ મળતી હતી।
4: તમે હવે સુરતી વાતો ચાલુ કરી, કેરી, મલાઈ, વેરમી આવશે, પછી રસપુરી આવશે, હવે ધીરે ધીરે
5: વેરમી, રસપુરી, રસ ખાજા,
4: રસ સાથે સરસિયા ખાજા ખાવાની પણ મજા આવે,
5: મજા આવે, મજા આવે।
4: આપડે સુરતીઓ કઈ કોઈ લાવો છોડવાના નથી,
5: જરા પણ રહી નહીં જવા જોઈએ સુરતીઓ, તો સુરતી નહીં કહેવાય।
4: તો ભૂપેન્દ્રભાઈ, આવી રહ્યું છે આ સરસ મજાનું ગીત, સાંભળતા રહો સુરત એફએમ।
5: થેન્ક યુ।

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: Fantastic fun for family.
3: 101.1 MHz
4: हेलो,
2: गुड मॉर्निंग।
4: हाँ, सूरत एफएम।
2: हाँ जी, सूरत एफएम स्पीकिंग।
4: वो राजेश भाई बोलो, उदना थी हरिनगर जे।
2: ओके राजेश भाई, केम छो? मजा मा?
4: बस मजा मा। तमे आ तबियत पानी केम छो?
2: फर्स्ट क्लास छो?
4: तो हमारे गायन मुकाम कयो मुकाम?
5: नाजरीन मंसूरी, थैंक यू
2: जी। तमे को
5: क्लास नो जमानो तो पती गयो छे, पण दीकरी नी दीकरी कहे छे के मामा वारु गीत मुकाओ नी बा एम के।
2: અચ્છા,
5: ચંદા મામા વાળું, એમના મામા નું ફંક્શન ચાલે છે ને અધિક માસ ના લઈને, એમનું નામ નિષ્ઠા માલતી, પછી રુદ્ર, પ્રવીણભાઈ બધા સાંભળે છે તમારા ગીત।
2: જી જી, તો માલતી બેન, અધિક માસ માં તમે શું શું કર્યું?
5: અધિક માસ માં મેં મારા ભાનેજો ને જમાડ્યા અને ડબ્બા નું ભેટ આપી છે।
2: અચ્છા,
5: સ્ટીલના ડબ્બા આપ્યા ભાનેજો ને, બાર થી તારી તૈયાર જ મંગાવી છે અમે, ને જમવાનું પતિ પણ ગયું, તમને પણ યાદ કરેલા।
2: અચ્છા, તમે મને યાદ કરી એટલે મેં જમી લીધું, એવું સમજો ને, બરાબર?
5: હા, યાદ તો કરવાના ને તમને।
2: પછી ભજન, ભક્તિ, સંધ્યા કે એવું કઈ કર્યું કે નહીં?
5: બહુ ભજન તો મને બહુ શોખ છે।
4: હાલો,
2: હાજી હાજી। તો રાકેશભાઈ, માલતીબેન ને બરાબર તમે હેલ્પ કરી ને અધિક માસ ના ભોજન માં?
4: અરે બરાબર, એમના માટે તો હેલ્પ કરવાની હોય, કેમ નહીં કરવાની?
2: જી જી,
4: કાયમ માટે હેલ્પ ચાલે એમની તો।
2: સરસ, ઠીક છે, ચાલો તો તમે લોકો જે ગીત પસંદ કર્યું છે તે તમને સંભળાવીએ।
4: હા,

0: હેલો,
1: હા સુરત એફએમ.
0: સુરત એફએમ સ્પીકિંગ.
1: હા, મારું નામ ધર્મેશ છે.
0: ક્યાં રહો છો ધર્મેશ?
1: મેં ઓલપાડ જોઠણ ગામ. મેં ખાતર લાઈન માં છે ને જોબ કરું. મારા ફ્રેન્ડ નું નામ લેવા માંગુ છું. એટલે વિમલભાઈ છે, વિનોદભાઈ છે, ભલાભાઈ છે, લાલુભાઈ છે, અમે બધા સાથે અમે જોબ કરીએ.
0: શું કામ કરવાનું હોય તમારે?
1: લેસ પટ્ટી આવે ને, લેસ પટ્ટી તે અમે બનાવું.
0: અચ્છા, લેસ બનાવવાનું કામ.
1: હા
0: બરાબર. તો આખા દિવસ માં કેટલી બનાવી નાખો? કેટલા મીટર થી હોય કે કઈ રીતે?
1: અમારું એમ મીટર પર ચાલે. આખા દિવસ માં સમજો કે 500 મીટર જેવું નીકળી જાય.
0: ઓહો, એવું. એટલે 20-20 મીટર ના પેકેટ બનાવવાના?
1: હા હા.
0: તો તમે જેટલા મીટર બનાવો એના પર પૈસા મળે કે જોબ છે, ફિક્સ પગાર છે?
1: એટલે કલાક પર આપે. અમે કલાક ની ઉપર નોકરી કરે.
0: અચ્છા. હા,
1: મારે ગાયન સાંભળવું છે.
0: જી,
1: રામજી મેરી ગંગા નું પિક્ચર છે ને, એ પિક્ચર નું ગાયન સાંભળવું. મારે પેલું રાઇટર સોંગ.
0: ઠીક છે.
1: મારી ફેમિલી માં મારી ત્રણ દીકરી છે. મારી વાઇફ છે. મારી વાઇફ નું નામ નિશા છે. મારી દીકરી નામ છે સાચી છે, રેયા છે અને સાનવી છે.
0: દીકરીઓ ભણે છે કે નાની છે?
1: નાની છે મારી, ને એક દીકરી ભણવા જાય છે. તમને વેકેશન છે, રજા છે.
0: ફાઇન, ચાલો તો સંભળાવું છું તમને આ ગીત.

0: યસ, ગુડ મોર્નિંગ, સુરત એફએમ સ્પીકિંગ.
1: ઓરે ગુડ મોર્નિંગ મેડમ. હા મેડમ, યતિનભાઈ બોલું છું. ઘણા ટાઈમથી કોલ ટ્રાય કરતો છું, એકદમ હેડેક થઈ જાય કે આ લા ક્યારે રિસીવ કરું. તપનું કઈ અલગ જ છે, તપ કરવું પડે.
0: હા, તો જ સારો ફળ મળે ને.
1: બરાબર,
0: બોલો બોલો, તો કેવી ચાલે છે યતિનભાઈ લાઈફ?
1: ભગવાને જે મનુષ્ય અવતાર આપ્યો છે તેનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ. ખાલી ખાવો પીવો, ઈટ ડ્રિંક બી મેરી, ખાઈ પીને મજા કરી નીકળી જવાનું, એવું નથી હોવું જોઈએ માણસ ને. મનુષ્ય અવતાર એક કહીને કે ભગવાને બહુ કમાલ ની એક બનાવ્યું છે. ભગવાને કેવા ડીબા બનાવ્યા છે, કોઈ એક જેવા છે જ નથી.
0: બિલકુલ નથી કોઈ એક જેવા.
1: હા, સર્વસ્વ ચામરડીસન ની વિશ્વ ભગવાને ગીતામાં જ કીધું છે કે હું સર્વ હૃદયમાં જ.

0: ખરેખર તો પ્રકૃતિ, પશુ પક્ષી, પ્રાણીઓ એ વધારે અનુસરે છે એવું નથી લાગતું ભગવાનની આજ્ઞાને?
1: ના ના, ભગવાનની જે સૃષ્ટિ બનાવી છે ખરેખર તો એ લોકો માટે જ બનાવી છે. આપણે એમ છે કે વરસાદ પડે છે તે આપણા માટે પડે છે, પણ નહીં, ખરેખર વરસાદ એ જીવ સૃષ્ટિ માટે પડે છે. નાના સૂક્ષ્મ જીવ માટે એકથી માનીને પ્રાણી સૃષ્ટિ માટે કરે છે.
0: સરસ. શ્રી યતીનભાઈ,
1: મારા મિત્રનો નામ લેવા માંગુ છું મેડમ, જે સમીરભાઈ કંસારા છે, એ મારો ખરેખર હૃદયથી મારો મિત્ર છે. એને યાદ બહુ જ કરું છું, મિસ કરું છું. સ્ટ્રગલ કરતો હતો કે મારે બહાર જ જવું છે, પણ જોબ નથી કરું, પણ હમણાં એ પહોંચી ગયો છે આજે 10 દિવસ થી દુબઈ.
0: ચાલો, સરસ.
1: પણ એમને એક રામ ભગવાન નું એક રામજી કી નીકળી સવારી, રામજી કી લીલા હે ન્યારી, એટલે મારા બીજા મિત્ર ના નામ લેવા માંગુ છું. એક જયેશભાઈ છે, એક દિનેશભાઈ છે, અને એક મહેશભાઈ છે. યોગેશભાઈ મેવાવાલા છે. આ મારા બધા ખરેખર મને એવું નથી કે સમય પર કામ લાગવા વાળા, પણ મને જોઈને અમે લોકોને સમજી જાય કે નહીં ખરેખર યતીન તકલીફ. આવા બધા મિત્રો છે મારા, એટલે એમના માટે એક સારું ગીત ડેલિગેટ કરી દેજો રામચંદ્ર ભગવાન નું.
0: મિત્રો એવા રાખજો જે ઢાલ સરીખા હોય, સુખમાં પાછળ રહે અને દુખમાં આગળ હોય.
1: સાચી વાત.
0: ચાલો સરસ, તો સંભળાવીએ તમારા મિત્રો માટે તમને આ ગીત.

0: ભી સારો હતો અમારો.
1: ફાઇન, પણ હવે તમારે બહુ સારું ડિસિઝન લીધું કે તમારા પપ્પાની જે પેઢીઓનું જે કામ હતું તેને આગળ વધારો છો.
0: હા, આગળ આખો દિવસ અમે તરફ એફએલ માં ભરી.
1: સારી વાત છે. તમારા ફેમિલીમાં કોણ?
0: મારા ફેમિલીમાં મારો ભાઈ છે, ભાઈનો છોકરો છે.
1: ઓકે, અર્જુનભાઈ બોલો, કયું ગીત સાંભળશો?
0: મારે અમાનુષનું ગીત સાંભળવું.
1: તો સંભળાવશો તમને અર્જુનભાઈ આ ગીત?

0: ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આજે જે ગીતો આપે માણ્યા તેમાં પહેલું ગીત હતું ફર્ઝ ફિલ્મથી, મોહમ્મદ રફી અને સાથીઓના સ્વર હતા, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું અને આનંદ બક્ષીના લિરિક્સ હતા. અક્ષર મૂવી થી આ ગીત આપે સાંભળ્યું હિમેશ રેશમિયાના સ્વરમાં, લિરિક્સ હતા સમીરના.
1: હુએ પકાએ ભોર કે આપ ખાએ થાલી મે કુને કુધે પ્યાલી.
0: આ ગીત આપે સાંભળ્યું વચન ફિલ્મથી, આશા ભોસલેના સ્વર હતા, ગીત અને સંગીત હતું રવિનું.

0: સરગમ ફિલ્મથી આ ગીત આપે માણ્યું મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું અને આનંદ બક્ષીના લિરિક્સ હતા. કિશોર કુમારના સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું અમાનુષ ફિલ્મથી. સંગીત હતું શ્યામલ મિત્રનું અને લિરિક્સ હતા ઇન્ડિવરના. આ મ્યુઝિકલ સોંગ આપે સાંભળ્યું રાજા હિન્દુસ્તાની ફિલ્મથી. કુમાર સાનુ, અલીશા ચિનાઈ અને સપના મુખર્જીના સ્વર હતા. નદીમ શ્રવણનું સંગીત હતું અને લિરિક્સ હતા સમીરના. તો દોસ્તો, આ રીતે જ સાંભળતા રહો આપનો ફેવરેટ પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, ઓનલી ઓન 101.1.
1: નસરીન મંસૂરી દ્વારા પ્રસ્તુત આજનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
2: Fun for family.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગઈકાલ તારીખ 5 જૂન શુક્રવારે સુરત અને દમણની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ, જે રિલે કરીશું અમે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી.

0: પ્રસ્તુત છે. ગઈકાલ તારીખ 5મીને શુક્રવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના વિકાસ માટેના કુલ રૂપિયા 21,000 કરોડથી પણ વધુ મૂડીરોકાણ ધરાવતા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રથમ સુરત અને ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લીધી હતી. સુરત ખાતે આગમન બાદ વડાપ્રધાનશ્રીએ પ્રથમ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને અનુરૂપ એવા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ભારતીય સેના માટે અત્યાધુનિક સંરક્ષણ સંસાધનોનું મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદન કરતા પરિસર તેમજ ગ્રીન એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જનસભામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિકાસ અર્થે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 18,000 કરોડથી પણ વધુની ફાળવણી સાથેના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા હાજરી આપી હતી. પૂર્વ નિર્ધારિત સમય અવધિ કરતા બરાબર 1 મિનિટ પહેલા વડાપ્રધાનશ્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ પરિસરમાં પદાર્પણ કર્યા. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેઓએ સ્ટેડિયમ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ ખીચોખીચ જન્મેદની વચ્ચે આવતા જ લોકોએ વિરાટ હર્ષોલ્લાસ સાથે તેમને વધાવ્યા. મંચસ્થ મહાનુભાવો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી ઉપરાંત વિકાસ કાર્યોથી લાભાન્વિત થનારા જિલ્લાઓના સાંસદશ્રીઓએ સ્મૃતિ પ્રતિકો, શાલ અને તુલસી છોડ અર્પણ કરી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે સ્વાગત સંબોધન કરતા અગાઉ થઈ ચૂકેલ વિકાસ કાર્યોમાં વડાપ્રધાનશ્રીના સાથ સહકારનું સ્મરણ કર્યું હતું.
1: એટલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું આ સુરત ઉપર ખૂબ મોટું ઋણ છે. અનેક અનેક બનાવ વખતે એમનો જે સપોર્ટ સુરતને મળ્યો છે એ તાપી નદીને સ્વચ્છ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2019માં 900 કરોડ રૂપિયા મંજૂર કરીને ઉકાઈથી સુરત સુધી તાપીને સ્વચ્છ કરવા માટે અને પ્રોજેક્ટ સમયસર પૂરો થયો. ફક્ત 1 મહિનો લેટ થયો. આવા સમયસર પ્રોજેક્ટ કરવા માટે મહાનગરપાલિકા પણ જાણીતી છે. સુરત શહેર એક એવું શહેર છે કે જે દુનિયામાં કોઈ એવું શહેર નથી કે જેણે આવનારા 50 વર્ષ સુધીના પોપ્યુલેશન વધે એના માટે અને વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે એના માટે જો પાણીની વ્યવસ્થા કરી હોય તો એકમાત્ર સુરત શહેર છે. અને એમાં પણ કેન્દ્ર સરકારની 600 કરોડની ગ્રાન્ટ છે. 200 કરોડ રૂપિયા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ આપ્યા છે અને 200 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા 1,000 કરોડનો પ્રોજેક્ટ લગભગ 2 વર્ષમાં પૂર્ણ થશે અને વિશ્વમાં સુરતનું નામ સૌથી પહેલું રહેશે કે જેણે પાણીનું આયોજન 50 વર્ષનું કર્યું છે.
0: આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે
2: આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જનતા જનાર્દનના વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના પથદર્શક શ્રી મોદી સાહેબને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના સક્ષમ નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધ્યા છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઉભી થઈ છે તેમાં પણ 140 કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આદરણીય વડાપ્રધાનશ્રીએ સમય કરતા 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો. તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે. આ માટે તેમણે ક્લીન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. ગુજરાત તેમના દિશાદર્શનમાં ગ્રીન ગ્રોથ સાથેનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે.

0: પ્રાસંગિક ઉદ્બોધન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે
1: સાહેબે ઘરે ઘરે લોકોને વીજળી ફ્રી આપવાનું વિચાર્યું, પણ કઈ રીતે? સ્વમાન જોડે તમને સૌ લોકોને વીજળી તો મળે, પણ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આપણું ગુજરાત દેશમાં નંબર વન ચાલે છે ભાઈઓ, અને કાલે જ આપણે તેના એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. 5-5 એવોર્ડો આપણે ગુજરાતને મળ્યા છે. બધા કેને અમે બધા પ્રેઝન્ટેશન કરવા સાહેબ પાસે જઈએ અને એક દિવસો મહેનત કરીએ, આપણે એમ લાગે આજે તો વટ પડી જવાનો છે, કામ બધું થઈ જવાનું છે. આપણે પ્રેઝન્ટેશન બતાડીએ પછી સાહેબ કંઈક એવું નવું લાવે કે આપણે ક્યારેય વિચાર ના આવ્યો હોય, એવું આ પીએમ સૂર્યઘર વીજળી યોજના છે ભાઈઓ. આપણા બધા માટે આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવાની આ યોજના છે. સુરત મહાનગરપાલિકા સાહેબ, આ એવી મહાનગરપાલિકા છે જે ગંદુ પાણી ઉદ્યોગને રિસાયકલ કરીને વેચીને દર વર્ષે 140 કરોડ રૂપિયાની આવક કરે છે અને શહેરના નાગરિકોને બીજી સુવિધાઓ આપે છે. આજે સાહેબ મારા શહેરના સૌ નાગરિકો વતી તમને દિલથી આભાર અને અભિનંદન આપવા છે કે આ 12 વર્ષ 2014 પહેલાનું ભારત કેવું હતું એ અહીંયા બેઠેલા એક બી લોકો એવા નથી કે જેને અંદાજો નહીં હોય. સાહેબ આ 2014 થી આજ સુધી જે વ્યક્તિએ આપણા સૌ માટે પોતાની જાત ઘસી લીધી હોય, રાત દિવસ એક કરીને આ દેશના વિકાસના કામ આગળ વધાર્યા હોય, એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે આ દેશને 12 વર્ષ સુધી સેવા આપીને 12 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું.
0: ત્યારબાદ હાજર લોકો અને પ્રતિનિધિઓની તાળીઓના ગડગડાટ વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રિમોટનું બટન દબાવીને દક્ષિણ ગુજરાતને વિકાસના માર્ગે વધુ આગળ ધપાવવા તમામ વિકાસ યોજનાઓ પ્રકલ્પોનું પ્રતિકાત્મક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સભામાં ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા જણાવ્યું કે
2: સાથીઓ, મને ઘણી વાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે, તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. કેમિકલ ફ્રી ખેતી, આપણા બાપદાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે જે લોકોની જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારે હકથી કહેવું છે કે આટલું મારું કામ કરજો. સાથીઓ, અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિ ચિહ્નો આપ્યા, ભેટ સ્વાગતો આપી, પણ આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. આનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1,00,000 લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ 1,00,000 લોકોનો અને આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. લોકનાથજી કેવો પ્રધાનમંત્રી છે, સ્વાગતમાં કચરો મળે એનો ગૌરવ કરી રહ્યો છે. કારણ મારે સ્વચ્છતા એને સંસ્કાર બનાવવાના છે. 1,00,000 લોકોનું જોડાવું એટલે સુરતના 1,00,000 પરિવારોનું જોડાવું, અને આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે અને એના માટે સુરતના સૌ સાથીઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે.
0: જળવાયુ પરિવર્તન સામે થઈ રહેલા વૈશ્વિક પ્રયાસોમાં ભારતના અને ખાસ કરીને ગુજરાતમાં થયેલા પ્રયાસોનું સ્મરણ કર્યું.
2: સાથીઓ, અબ પ્રયાસ યે હે કે આને વાલે કઈ દશકો તક સુરત કે લીએ પીને કે પાણી કી પૂરી વ્યવસ્થા હો. ઇસકે લીએ તાપી બરાજ પ્રોજેક્ટ સ્વીકૃત કિયા ગયા હૈ. ઇસકે અલાવા વોટર મેનેજમેન્ટ ઓર વોટર ડ્રેનેજ ભી સરકાર કી બહોત બડી પ્રાથમિકતા હૈ. આજ યહાં એસે અનેક પ્રોજેક્ટ કા લોકાર્પણ હુઆ. સાથીઓ, સુરત સિર્ફ સ્વચ્છતા ઓર સર્કુલર ઇકોનોમી તક હી સીમિત નહીં હૈ, બલ્કિ ગ્રીન ગ્રોથ કે દૂસરે માધ્યમો કા ભી અભૂતપૂર્વ ગતિ સે વિસ્તાર હો રહા હૈ. અબ જૈસે ઇલેક્ટ્રિક મોબિલિટી હૈ, સુરત એસી વ્યવસ્થા બનાને મેં જુટા હૈ જહાં સડકો પર ચલને વાલી સારી બસે ઇલેક્ટ્રિક હોગી. સાથી, યહાં સુરત મેટ્રો કા ભી વિસ્તાર હો રહા હૈ. યે સારે કદમ હરિત શહેર કે રૂપ મેં સુરત કી પહેચાન કો ઓર સશક્ત કરેંગે. ઓર હા, આને વાલે સમય મેં હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગ્રીન સ્ટીલ કે ઉત્પાદન કે લીએ ભી જાના જાયેગા. યાની સ્ટીલ કે પ્રોડક્શન મેં ગ્રીન એનર્જી કા ઇસ્તેમાલ હોગા.
0: પોતાના સંબોધનને અંતે ઉર્જા સંકટ વિશે તેમાંથી પાર પડવા ભારતે આદરેલા પ્રયાસોની માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી.
2: સાથીઓ, દુનિયા અભૂતપૂર્વ ચુનૌતીઓ કે દોર સે ગુજર રહી હૈ. કુછ સમય પહેલે મેને કહા થા કે દશક દુનિયા કે લીએ આપદા કા દશક સિદ્ધ હો રહા હૈ. હમને બીતે સમય મેં એક કે બાદ એક વૈશ્વિક આપદાએં દેખી હૈ. પહેલે બહોત બડા કોરોના કા સંકટ આયા, ફિર જગહ જગહ યુદ્ધ શરૂ હો ગયે, ઓર ભી ઇતના બડા ઉર્જા સંકટ ઇસને પૂરી દુનિયા કો અસ્ત વ્યસ્ત કર દિયા હૈ. દુનિયા ભર મેં પેટ્રોલ કી કિંમતો મેં લગાતાર ઉતાર ચઢાવ હો રહા હૈ, ગેસ કી સપ્લાય ચેન ધ્વસ્ત હો રહી હૈ. લેકિન ભાઈઓ બહેનો, મુજે બહોત સંતોષ હૈ કે 140 કરોડ ભારતીયો કે સાજા પ્રયાસો સે દેશ એસે હર સંકટ કા મજબૂતી સે મુકાબલા કર રહા હૈ.
0: સુરતની મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ દમણની મુલાકાત માટે પ્રયાણ કર્યું. સુરત ખાતેની મુલાકાત બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દમણ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રથમ નમો ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે દમણનું અતિભવ્ય એરપોર્ટ રિમોટ દ્વારા ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ 300થી વધુ બેડ ધરાવતી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું અને નમોપથથી નાઇટ માર્કેટ સુધી રોડ શો કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે સ્વાસ્થ્ય સેવા, પર્યટન, આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર અને કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી હતી. આમ કુલ 3,850 કરોડના 60 પ્રોજેક્ટની ભેટ મળી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ મેદાનમાં સાંજે 8:05 ખીચોખીચ જન્મેદિની વચ્ચે આવી પહોંચ્યા હતા. ત્યાં વિરાટ જન્મેદિનીએ હર્ષોલ્લાસથી એમનું સ્વાગત કર્યું હતું. મંચ પર બિરાજેલ મહાનુભાવો દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડિલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ દીપિકા ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધરમબાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરે, દાદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસર તથા દમણ જિલ્લાના આગેવાનોએ સ્મૃતિચિહ્નો, શાલ અર્પણ કરી તથા પાઘડી પહેરાવી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના કાર્યોને ગરીબોના બેલી, પરદુઃખ ભંજન અને પારસમણીની તુલના કરીને એમના કાર્યોનું સ્મરણ કર્યું હતું.
3: પ્રધાનમંત્રીશ્રીનું અહીં પધારવું એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ વિકાસ અને સપનાઓની ભવ્ય ઉત્સવ છે. એક સમક્ષ એક સક્ષમ વૈશ્વિક નેતા તરીકે વિશ્વભરમાં દેશનું ગૌરવ, પ્રતિષ્ઠા અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડીને તેઓ ભારતને વૈશ્વિક ઓળખ બનાવી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં આ એક બહુ જ મહત્વપૂર્ણ બાબત છે. આજ દિન સુધી હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે 25 વર્ષ સુધી દેશની આઝાદી પછી કોઈએ સેવાઓ આપી નથી. આનું સંપૂર્ણ શ્રેય આપના આશીર્વાદથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીને જાય છે. સતત 25 વર્ષ મિત્રો કેટલો મોટો લાંબો કાર્યકાળ છે. સરકારી નોકરી હોય તો સીએલ લઈએ, ઈએલ લઈએ, મેડિકલ લીવ લઈએ, અરે કશું ના મળે તો એલડબ્લ્યુપી કરીએ. 25 વર્ષના લગાતાર કાર્યકાળમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ક્યારે આરામ નથી કર્યો, ક્યારે રજા નથી લીધી, કઠોર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. મિત્રો આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસના પરિણામ સ્વરૂપ દેશના 25 કરોડથી વધુ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. આ એક અભૂતપૂર્વ પરિણામ છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીને ગરીબોના બેલી તરીકે સંબોધન કરીએ તો કશું જ ખોટું નથી. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગરીબોની વિશેષ ચિંતા કરી છે. ગરીબ પરિવારોના માથે જ્યારે છત નહોતી, કાચા મકાન હતા, એવા વખતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કાચાથી પાકા મકાન આપી અને છત પૂરી પાડી છે.
0: આજના આ ભવ્ય કાર્યક્રમમાં વિશાળ જન્મેદિનીને સંબોધતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દમણની ભારોભાર પ્રશંસા કરી હતી અને દમણને એક મિની ઇન્ડિયા તરીકે ગણાવ્યું હતું.
2: હર બાર મુજે લગતા હૈ કે પિછલી બાર કે મુકાબલે ક્ષેત્ર વિકાસ કી રાહ પર મિલો આગે બઢ ગયા હૈ. સાથીઓ, દાદરા ઓર નગર હવેલી, દમણ ઓર દીવને દશકો સે વિકાસ કે સપને દેખે થે. જો સપને પહેલે દેખે વો પીઢિયાં તો ચલી ગઈ, લેકિન આજ જો પીઢી હૈ વો અપની આંખો કે સામને દેખ રહી હૈ કે ઉનકે મા બાપ દાદા દાદી જો સપને દેખતે થે વો આજ સપને પૂરે હોતે હુએ આપ અપની આંખો સે દેખ રહે. આજ ભી યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ ઓર પૂરી યુનિયન ટેરિટરી કે લીએ યહાં કે લોકો કે જીવન કો આસાન બનાયેંગે. इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे. इन कामों के पीछे प्रफुल्ल भाई पटेल की दृष्टि, उनकी और उनकी टीम की मेहनत साफ साफ नजर आती है. मैं इसके लिए भी प्रफुल्ल भाई और उनकी पूरी टीम की सराहना करता हूं. मैं आप सभी को, लक्षद्वीप के लोगों को, दादरा नगर हवेली के लोगों को अनेक अनेक शुभकामनाएं देता हूं. આપ સબકો બધાઈ દેતા હું.
0: ભારતની અર્થવ્યવસ્થા વિશે બોલતા પ્રધાનમંત્રીશ્રીએ ભારતના વિકાસની વાતો આ રીતે કરી હતી.
2: જો ખબર આઈ હૈ વો સચમુચ મેં પ્રસન્નતા કરને વાલી હૈ ઓર મેં ભી ચાહતા હું યે ખુશી આપકે સાથ ભી બાંટું. આજ જો આંકડે આયે હૈ ઉન આંકડો સે સાફ હૈ कि भारत की अर्थव्यवस्था की नींव कितनी मजबूत है. वर्ष 2025-26 में, यानी जो फाइनेंशियल ईयर पिछला पूरा हुआ, वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है, 7.7. और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है, 7.8. और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है. हर भारतीय को गर्व हो, ये है उसकी गति. આજ દેશ જીસ રિફોર્મ એક્સપ્રેસ પર ચલ રહા હૈ, આજ દેશ મેં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા જો ઇતના વિકાસ હો રહા હૈ, ગરીબ કલ્યાણ કો લેકર ઇતને બડે સ્તર પર જો કામ ચલ રહા હૈ, ઇન સારે પ્રયાસો કા પરિણામ હૈ કે આજ દેશ બડી ઇકોનોમી મેં

0: वर्षों में टूरिज्म फुटफॉल में करीब 10 गुना बढ़ोतरी हुई है। ये बेहतर इंफ्रास्ट्रक्चर, बेहतर सुविधाओं, साफ सुथरे बीच की वजह से संभव हुआ है। दमन नाइट मार्केट, राम सेतु सी फ्रंट, नमोपथ सी फ्रंट, नानी दमन फोर्ट, गंगेश्वर टेम्पल कॉम्प्लेक्स, ऐसे अनेक स्थान आज इस पूरे क्षेत्र की नई पहचान बन रहे हैं।
1: વડાપ્રધાન શ્રીની સુરત મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ માટે સુરતની ટીમ, ટેકનિકલ સહયોગ નીતિન કટારિયા અને વિપુલ જાદવ અને નિર્માણ કાર્યક્રમ અધિકારી કમલેશ મિશ્રા. વડાપ્રધાન શ્રીની દમણની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ માટે દમણ આકાશવાણીની ટીમ, પ્રવક્તા મિતેશ પટેલ, ટેકનિકલ સહયોગ હસમુખ રાઠોડ અને ચંદ્રકેશ ગુત્મ, નિર્માણ કાર્યક્રમ અધિકારી હરેશ પટેલ. હમણાં આપ સાંભળી રહ્યા હતા ગઈકાલ તારીખ 5મીને શુક્રવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ.
2: વન્સ અગેઇન ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. મજેદાર વાતો સાથે સરસ મજાના સંગીતને સાંભળવાનો સમય થઈ ચૂક્યો છે, એટલે કે સમય છે કાર્યક્રમ સુરતી સિઝલરને માણવાનો. હું છું આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસ, આપ સૌ શ્રોતા મિત્રોને આ કાર્યક્રમમાં આવકારે છે. મિત્રો, આજની તારીખ 6 જૂન ઘણા બધા કારણોને લઈને વિશ્વભરમાં યાદ કરવામાં આવે છે. ઇતિહાસના પાનાઓમાં તો વળી આજનો આ દિવસ ડી ડે તરીકે નોંધાયેલો છે. હવે તમને તરત જ વિચાર થશે કે આ ડી ડે વળી શું હોઈ શકે. મિત્રો, આ કંઈ માત્ર 2 અક્ષરનો શબ્દ નથી અને અર્થ તો વિચારી જ ન શકીએ એવો, પરંતુ અત્યારે તમને થોડો સમય ગીત સાંભળતા સાંભળતા આપી દઉં અને ત્યારબાદ આ ડી ડે વિશે આપણે વાત કરીશું, કેમ કે ત્યાં સુધી હું પણ વિચારી લઉં. તો સુરતી સિઝલર કાર્યક્રમમાં અત્યારે પહેલાં સાંભળી લઈએ 2007ની લોકપ્રિય ફિલ્મ તારા રમપમનું એક ખૂબ જ મધુર અને રોમેન્ટિક ગીત. ગીતને અવાજ આપ્યો છે શાન અને સુનિધિ ચૌહાણે, સંગીતબદ્ધ કર્યું છે ગીતને વિશાલ શેખરે અને ગીત શબ્દરચના જાવેદ અખ્તરની.

રાની મુખર્જી અને સૈફ અલી ખાન પર ફિલ્માવેલ તારા રમપમ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. હા તો મિત્રો, આપણે આ ગીત પહેલાં ડી ડે વિશે વાત કરી રહ્યા હતા. જી હા, આજનો ડી ડે દિવસને બહાદુરી, બલિદાન અને સ્વતંત્રતાની લડતનું પ્રતીક માનવામાં આવે છે. 1944 સાલમાં આ ડી ડે તરીકે ઓળખાતું એક ઐતિહાસિક લશ્કરી અભિયાન શરૂ થયું હતું. ઓપરેશન ઓવરલોડ નામના આ અભિયાન હેઠળ અમેરિકા, બ્રિટન, કેનેડા અને અન્ય મિત્ર રાષ્ટ્રોના લગભગ 150,000થી વધુ સૈનિકોએ ફ્રાન્સના નોર્મેન્ડી કિનારા પર ઉતરીને નાઝી જર્મની સામે યુદ્ધની નિર્ણાયક શરૂઆત કરી હતી. મિત્રો, ડી ડીને જ લાર્જેસ્ટ એમ્ફીબિયસ ઇન્વેઝન તરીકે પણ માનવામાં આવે છે. આજનો આ દિવસ આપણને શીખવે છે કે એકતા, હિંમત, વ્યૂહરચના અને બલિદાન કે જેના દ્વારા બધી જ મુશ્કેલીઓને આપણે હરાવી શકીએ છીએ. તો મિત્રો, ડી ડે દિવસની શહીદોની વીરતાના પ્રતીક તરીકે જ યાદ કરવામાં આવે છે. સુરતી સિઝલર કાર્યક્રમમાં બીજું ગીત સાંભળતા પહેલાં ફરી એક ખૂબ જ અગત્યની જાણકારી તમને આપી દઉં, અને એ પણ આજના દિવસ સાથે જ સંકળાયેલી છે. મિત્રો, ભાષા આ શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ. ભાષા એટલે શું? મારા મત મુજબ મિત્રો, ભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ લાગણીઓ, વિચારો અને પ્રેમની અભિવ્યક્તિનું સૌથી સુંદર સાધન છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા આજના દિવસને યુએન રશિયન ભાષા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ એટલો જ છે કે વિશ્વની વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરવું. મહાન રશિયન કવિ એલેક્ઝાન્ડર પુસ્કિનની જન્મજયંતિ નિમિત્તે જ આજનો આ દિવસ પણ ઉજવાય છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે વિશ્વભરના સાહિત્ય પ્રેમીઓને પ્રેરણા આપનારા સાહિત્યના પિતા એટલે જ એલેક્ઝાન્ડર પુસ્કિન. આ સરસ ઇન્ફોર્મેટિવ વાતોની સાથે હવે સાંભળી લઈએ એવું ગીત કે જ્યાં લાગણી

કહાણીઓ શબ્દોથી પણ વધારે ઊંડી બની જાય છે. આ ગીત જેમાં પ્રેમ, વિયોગ, યાદો અને દિલની બેચેનીનો અહેસાસ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. કબીરસિંહ મૂવીનું આ ગીત છે જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજિત સિંઘે, સંગીતકાર સચેત પરંપરાનું, ગીતકાર ઇરશાદ કામિલના.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो एना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारों एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्वनो हतो, रेडियो एक लग्जरी पण हती અને આવશ્યકતા પણ હતી, પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે, એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ

સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું

0: બતાવો, ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો, તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
2: સુરતી સિઝલર કાર્યક્રમમાં આપ સૌ મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, આજના 6 જૂનના દિવસને જો ફરી યાદ કરીએ તો આજનો દિવસ નેશનલ ડ્રાઇવ ઇન મૂવી ડે તરીકે પણ ઉજવાય છે. મિત્રો, કેવો સમય હતો કે જ્યારે લોકો ખુલ્લા આકાશમાં નીચે પોતાની કારમાં બેસીને ફિલ્મો જોવાની મજા માણતા. ખરેખર આ અનોખા અનુભવની યાદ સાથે જ મિત્રો મને તો વિચાર આવે છે કે જ્યારે મલ્ટીપ્લેક્સ થિયેટરો અને OTT પ્લેટફોર્મ જ નહોતા અને એકમાત્ર ડ્રાઇવ ઇન થિયેટર એવું સ્થળ બનતું કે જેમાં મનોરંજન સાથે પરિવારનો પણ સમય મળતો, સાથ મળતો, ખરું ને? ભારતમાં પણ આ સંસ્કૃતિએ પોતાની આગવી ઓળખ બનાવી રાખી છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં આવેલો સનસેટ ડ્રાઇવ ઇન સિનેમા, જે વિશ્વના સૌથી મોટા અને ઐતિહાસિક ડ્રાઇવ ઇન સિનેમાઘરોમાંનું એક ગણાય છે. અનેક પેઢીઓએ અહીં ફિલ્મો સાથે અવિસ્મરણીય યાદો પણ બનાવી છે. તો મિત્રો, સિનેમા માત્ર મનોરંજન નથી, પરંતુ લાગણીઓ, સંબંધો અને યાદોને જીવંત રાખવાનું એક સુંદર માધ્યમ, ખરું ને? તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી એવી જ એક મીઠી લાગણીઓથી ભરપૂર ફિલ્મ વેલકમ ટુ સર્જનપુરનું સુંદર ગીત સાંભળીએ. સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણના યુગલ સ્વરોમાં, સોરી, વેલકમ ટુ સજ્જનપુરનું આ ગીત છે. સંગીતકાર શાંતનુ મૈત્રા, લિરિક્સ અશોક મિશ્રાના.

મિત્રો, આજના સુરતી સિઝલર કાર્યક્રમમાં આપણે 6 જૂનના રોજ બનેલ વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રસપ્રદ વાતો કરી. ડી ડેની બહાદુરીથી લઈને ભાષાની સમૃદ્ધિ અને સિનેમાની યાદો સુધીની સફર કરી. હવે કાર્યક્રમના અંતિમ પડાવમાં આપણે પહોંચી રહ્યા છીએ ત્યારે અંતમાં એવું એક ગીત સાંભળી લઈએ કે જેનો તાલ સાંભળતા જ પગ થીરકવા લાગે અને ચહેરા પર હાસ્યની રેલમ છેલ થઈ જાય. ઉર્જા, મસ્તી અને ધમાકેદાર અંદાજથી ભરપૂર આ ગીત આપણા કાર્યક્રમને એક યાદગાર સમાપન આપશે. તો ચાલો સાંભળી લઈએ 2014ની સાલમાં રજૂ થયેલ અને અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ગુંડેનું આ ગીત. વિશાલ દદલાની, કે નીતિ મોહન અને બપ્પી લહેરીના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે, જેને સંગીતથી સજાવ્યું છે સોહેલ સેને અને ગીત શબ્દરચના ઇરશાદ કામિલની.

ગુંડી ફિલ્મના આ ગીત સાથે જ આજનો સુરતી સિઝલર કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આજની માહિતી, વાતો અને સુંદર ગીતોના સાથે આપના દિવસને વધુ આનંદમય બનાવ્યો હોય. ફરી મળીશું સુરતી સિઝલર કાર્યક્રમને આવતીકાલે નવી માહિતી, નવા વિચારો અને નવા ગીતોની સાથે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો અને સંગીત સાથે જોડાયેલા રહો. બસ થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चाले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।

0: हमारे एक श्रोता ने लिखा है कि आज की इबारत आधुनिक अंधी दौड़ की मरीचिका का उल्लेख करते हुए जीवन के दर्शन को बयां कर रही है। अंततः इस मृत तृष्णा का सुखांत सूर्य की उपमा संग प्रदान कर सुखद उपसंहार में समापन किया गया है। विषय पूर्णतः तथ्यपूर्ण और दार्शनिक है। अभिनव गीत चयन भी प्रशंसनीय है। अल्पकालीन सूचना पर भी आशा है कि यह संक्षिप्त इबारत सफर की गरिमा बरकरार रखेगा। बिल्कुल ये आप सभी श्रोताओं पर है। हो सकता है
1: आकाशवाणी समाचार बकुला परमार वाँचे छे। सौ प्रथम मुख्य समाचार। आरबीआईए सरकारी जामीनगीरीमां विदेशी रोकाणकारो द्वारा रोकाणने नियंत्रित करवाना नियमोने सरळ बनाव्या। दिल्ली पोलीसे मालवीयानगर आग दुर्घटना मामले केशव नेगी नामना होटलना रसोईयानी धरपकड़ करी। मोरेशियसे ईबोला संक्रमणना पगले कोंगो युगांडा दक्षिण सुदानमांथी आवेल विदेशी नागरिकों पर कामचलाउ प्रवेश प्रतिबंध लाद्यो। આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે। સમાચાર વિગતવાર। ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાતા રોકાણ અંગેના નિયમોને સરળ બનાવ્યા છે। સુધારેલા માળખાનો હેતુ રોકાણ અને વિદેશી રોકાણકારો માટે નિયમોના પાલનને સરળ બનાવવાનો છે। સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ।
2: वित्त वर्ष 2026-27 की पहली छमाही के लिए केंद्र सरकार की प्रतिभूतियों में निवेश सीमा 4,62,490 करोड़ और दूसरी छमाही के लिए 4,77,006 करोड़ तय की गई है। राज्य विकास ऋणों के लिए ये सीमा पहली छमाही में 1,53,043 करोड़ और दूसरी छमाही में 1,64,242 करोड़ निर्धारित की गई है। अंकिता आपटे, आकाशवाणी समाचार, मुंबई।
1: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે। નાણાકીય વર્ષ 2025-26માં 7.7% નોંધાયેલા જીડીપી વૃદ્ધિદરનો ઉલ્લેખ કરતા શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ છેલ્લા 12 વર્ષમાં બનેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે। સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસને સ્થિરતા, આત્મવિશ્વાસ, ટકાઉપણું અને વિશ્વસનીયતા સાથે જોડ્યો છે। મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચનું આયોજન કરાયું છે, જેમાં 15 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના રાજદૂત અને રાજદ્વારી પ્રતિનિધિઓની સાથે ઉદ્યોગ જગતના નેતાઓ અને રોકાણકારો ભાગ લેશે। આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો છે। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે। કાર્યક્રમ દરમિયાન ઉત્પાદન અને સેવા ક્ષેત્રો માટે અલગ સત્રો યોજાશે। ઉત્પાદન સત્ર ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે। સેવા સત્રમાં આઈટી, પર્યટન, ફિનટેક અને શિક્ષણનો સમાવેશ થશે। ઉપરાંત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે વિવિધ બેઠકો પણ યોજાશે। દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના એક હોટલ રસોઈયાની ધરપકડ કરી છે। ગત 3 જૂને માલવીયાનગરમાં એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અગાઉ પોલીસે હોટલ માલિકની પણ સદોષ હત્યા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી। પોલીસે જણાવ્યું હતું કે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમ્સટેક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી। સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે બિમ્સટેક બંગાળની ખાડી ક્ષેત્રમાં સહિયારી સમૃદ્ધિ, જોડાણ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહ્યું છે। તેમણે કહ્યું કે ભારત એકતા અને પરસ્પર સહયોગની ભાવનામાં બિમ્સટેકના સભ્ય દેશો સાથે સહયોગ

ને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બિમસ્ટેક અથવા બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે ખાડી બંગાળની પહેલ એક પ્રાદેશિક સંગઠન છે, જેનો હેતુ બંગાળની ખાડીની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. લિંગામનેની રમેશ આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. પાર્ટીના જણાવ્યા અનુસાર રમેશ 2015થી જનસેના અને તેના નેતૃત્વ સાથે જોડાયેલા છે. મોરિશિયસે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનની મુસાફરી કરનારા અથવા ત્યાંથી પસાર થયેલા વિદેશી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકો અને વ્યવસાય અથવા વિદ્યાર્થી પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જો કે જો તેઓએ છેલ્લા 3 અઠવાડિયામાં તેમાંથી કોઈપણ દેશની મુલાકાત લીધી હોય તો તેમને 21 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગ પણ ફરજિયાત રહેશે. મોરિશિયસ સરકારે જુલાઈમાં દેશમાં યોજાનારી 18મી અમેરિકા આફ્રિકા બિઝનેસ સમિટને મુલતવી રાખવાની પણ હાકલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં હાલના 58% વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે ગુવાહાટીમાં મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટે દિબ્રુગઢને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર તરીકે જાહેર કરવાના અને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર વિકાસ સત્તામંડળની રચના કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ પ્રદેશ દિબ્રુગઢ જિલ્લામાં દિબ્રુગઢ કેપિટલ કોમ્પ્લેક્સના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવશે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેને વન્યજીવન સંરક્ષણમાં એક મોટી સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવન સંરક્ષણ માટે એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે અને કારાકલનું પુનરાગમન તેનો પુરાવો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAI એ પશ્ચિમ ક્ષેત્રએ તમામ ખાદ્ય વ્યવસાયીઓને તાત્કાલિક ધોરણે પેકિંગ અથવા ખોરાક પીરસવા માટે અખબારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. મુંબઈમાં એક વડાપાઉ વિક્રેતાએ તાજેતરમાં પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ કર્યો હતો. FSSAIએ ચેતવણી આપી હતી કે છાપકામની શાહીમાં સીસુ અને અન્ય ભારે ધાતુઓ સહિત અનેક હાનિકારક રસાયણો હોય છે. પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ ખોરાક દૂષિત કરી શકે છે અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. અમેરિકાના સિએટલમાં આજે બીજો મેંગો મેજિક ફેસ્ટિવલ યોજાયો, જેમાં અમેરિકાના કોસ્ટકો જેવા છૂટક વેપારી સહિત ભારતીય ફળોના સૌથી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત, ઉત્તરપ્રદેશની લાંગરા અને દશેરી અને ગુજરાતની રાજાપુરી કેરીનું પ્રદર્શન યોજાયું છે. સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગયા વર્ષે જુલાઈમાં અમેરિકન ગ્રાહકો માટે કોસ્ટકો જેવા મોટા રિટેલ સ્ટોર્સમાં ભારતીય કેરીની નવી પ્રીમિયમ જાત લાવવાના પ્રયાસ સાથે ભારત અને ગ્રેટર સિએટલ વિસ્તાર બંનેમાં વિવિધ હિસ્સેદારી સાથે ભાગીદારી કરી હતી. હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઉત્તર પૂર્વ ભારત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં યજમાન જાપાન સામે રમશે. આ મેચ જાપાનના કાકામિગહારામાં ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે.
દરમિયાન ગઈકાલે સેમીફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5-3 થી હરાવ્યું હતું અને

વરસાદનું રેડ એલર્ટ અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે વલસાડ જિલ્લાના ઉમરગામના ધોળીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા. તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. શ્રી દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અગાઉ તેમણે ઉમરગામ તાલુકાના દેહેરી ગામ ખાતે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો. અમદાવાદના મોટેરા ગામતળમાં આશારામ આશ્રમ પાસેના અનધિકૃત દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 17 મકાનોના ગેરકાયદેસર ભાગને આજે હટાવવામાં આવી રહ્યો હોવાનું એસીપી વાણી દુધાતે જણાવ્યું હતું.
1: ગામમાં અમુક જમીન છે કે જે એએમસીના નામે હાલ છે, પરંતુ એમાં અમુક ગેરકાયદેસર બાંધકામ છે. એ બાંધકામને દૂર કરવા માટે એએમસી દ્વારા બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તમામ બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એના માટે પોલીસ દ્વારા કુલ 150 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની કુલ ફાળવણી કરવામાં આવી છે. પોલીસ અહીંયા શાંતિપૂર્વક રીતે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે.
0: રાજ્યમાં જુદા જુદા સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતમાં 8 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મહીસાગરના લુણાવાડામાં એક કાર ચાલકે 3 બાળકોને અડફેટે લેતા એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે લુણાવાડાના આરામપુરા ખાતે કાર ચાલકે અકસ્માત સર્જતા 3 બાળકોને અડફેટે લીધા હતા, જેમાંથી એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 2 બાળકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. પોલીસે કાર ચાલક ને પકડી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી હળવદ હાઈવે પર પૂર ઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી જતા 5ના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ જોડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 1 વ્યક્તિનું મોત થયું હતું. ઓવરલોડ મુસાફરો અને બાઇક ભરીને જતી તુફાન કાર ટ્રેક્ટર સાથે અથડાતા કારમાં સવાર 20થી વધુ લોકોને નાની મોટી ઇજા થયાના અહેવાલ છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તાપી જિલ્લાના કુકરમુંડા ગામ પાસે કાર પલટી જતા 1 યુવકનું મોત થયું હતું. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું, જ્યારે કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં 2,23,00,000થી વધુ ખેડૂતોએ વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 2,18,000 સોઇલ હેલ્થ કાર્ડનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા 6 મુખ્ય તત્વોની તથા કોપર, આયર્ન, ઝીંક અને મેંગેનીઝ જેવા 6 સૂક્ષ્મ તત્વો સહિત કુલ 12 પેરામીટરનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકરણના આધારે ખેડૂતોને ખાતરના વપરાશ અંગે ભલામણ કરવામાં આવે છે. ભલામણના આધારે ખાતરના ઉપયોગથી ખાતરનો બિનજરૂરી વ્યય અટકે છે અને જમીન પણ સ્વસ્થ રહે છે. રાજ્યમાં હાલ જમીન ચકાસણી માટે 21 પ્રયોગશાળાઓ અને 1 સૂક્ષ્મ તત્વ પ્રયોગશાળા કાર્યરત છે. મહેસાણા જિલ્લામાંથી 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા પોલીસ દ્વારા 30 ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 14 જેટલા શંકાસ્પદ શખ્સ મળી આવ્યા હતા. પૂછપરછ બાદ 5 મહિલાઓ સહિત 7 લોકો પાસે બાંગ્લાદેશી નાગરિક હોવાના વિદેશી પાસપોર્ટ સહિતના પુરાવા સામે આવ્યા હતા, ત્યારે તેઓને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વતની માનસિંહ પરમાર રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થતાં તેમણે પ્રતિક્રિયા આપી હતી.
2: ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય નેતૃત્વને રાજ્યસભા કે સાંસદ કા ઉમેદવાર મુજબ ઘોષિત કિયા હૈ. પાર્ટી કે સભી શીર્ષ નેતૃત્વ કા હૃદયપૂર્વક આભાર માનતા હું. મેરે જૈસે એક બૂથ કે સામાન્ય કાર્યકર્તા કો ભારતીય જનતા પાર્ટી સભા કા સાંસદ કા ઉમેદવાર ઘોષિત કિયા હૈ. યે મેરે લિયે ખુશી કી બાત નહીં, લેકિન પૂરે હિન્દુસ્તાન કે જિતને ભી યુવા ભારતીય જનતા પાર્ટી મેં કામ કરતે હૈ સભી કે લિયે ખુશી કી બાત હૈ. યે ભારતીય જનતા પાર્ટી મેં હી પોસિબલ હૈ, સંભવ હૈ.
0: પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે, તેમ રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિરના ઉદઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની ચિંતા એ વૈશ્વિક છે, પરંતુ જ્યાં સુધી જનસામાન્યમાં જાગૃતિ નહીં આવે અને વ્યક્તિગત સ્તરે પગલાં નહીં લેવાય ત્યાં સુધી ઇચ્છનીય પરિણામો પ્રાપ્ત નહીં થઈ શકે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત

0: નહીં થાય.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
6: અબ આપ સુનેંગે કાર્યક્રમ સદાબહાર નગમે.

0: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.

0: दोस्तों, अगर आप हमें कोई सूचना या सलाह देना चाहते हैं तो आप हमें कॉल कर सकते हैं इस नंबर पर 09515227039। आई रिपीट 09515227039। और हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: श्रोताओ, आप सांभळी रह्या हता प्रायोजित कार्यक्रम लम्हे। स्टे ट्यून ऑन सूरत FM।
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ। ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો।
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો। પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો।
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ। ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ। ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો।
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો। પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો।
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર।
1: મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM। હવે પછીનો કાર્યક્રમ રહેશે વિવિધ ભારતી ઉપરથી।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મતો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત મજારી.
5: હીરો ટ્રાય કરું?
6: દેખીએ, આજ કે તારીખ મેં બહુત સારી ઇન્ફોર્મેશન મિલ જાતી હૈ. બચ્ચો કો ક્યા કહાં જાના હૈ, કાસ્ટિંગ કહાં હોતી હૈ. મેરે જમાને મેં મુઝે કોઈ સમજ નહીં થી ઓર કોઈ યુ નો ગોડફાધર નહીં હૈ યા કોઈ સમજાને વાલા નહીં હૈ કે અચ્છા એસા એસા કરો. તો યુ નો કઈ હદ તક મેં યુ નો સોચા રહ્યા કે યે શાયદ મુઝે કોણ લેગા, મુઝે કોણ કામ દેગા.
5: લેકિન આપ ચાહતે થે હીરો બનના?
6: હીરો નહીં, મુઝે થિયેટર કા બહોત શોખ થા.
5: અચ્છા.
6: ઓર મુઝે એક્ટિંગ કા બહોત શોખ થા. લેકિન ઓર કુછ મ્યુઝિક વિડિયોઝ ભી મિલે. જૈસે શાન કા એક ગાના રીમિક્સ, તબી રીમિક્સ કા ગાના બહોત ચલતા થા. શાન ને ગાયા થા માના જનાબ ને પુકારા નહીં. ઉન્હોને એક ગાના રીમિક્સ કિયા થા. ઉસકે મેઇન કિરદાર જો મેઇન મોડલ, જો મોડલિંગ જો મેઇન કેરેક્ટર હૈ વો મેં પ્લે કર રહા થા. તો એસે બહોત સારે મ્યુઝિક વિડિયોઝ મેને કિયે બડે બડે યુ નો જાને માને ડિરેક્ટર કે સાથ. લેકિન કભી વો બ્રેક કૈસે મિલના ચાહિએ, કિસકે સાથ બાત કરના ચાહિએ, કહાં જાઉં, વો મુઝે સમજ નહીં થી. ઓર ભાગદોડ થી કે પૈસે જમા કરને હૈ ઓર અપને પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ જો હૈ ઉસકો કૈસે મેં યુ નો અચ્છા બનાઉં, વો ઇસી મેં લગા પડા રહેતા થા. ઓર યુ નો ઓલવેઝ અપને આપકો પ્રૂવ કરના થા કે અગર મેં ઇસમે ધ્યાન નહીં દૂંગા તો કોઈ ઓર અચ્છા કરકે જાયેગા ઓર યે જો હાથ મેં હૈ વો ભી ચલા જાયેગા. તો કભી કોઈ સપોર્ટ ના કોઈ બનાને વાલા કે અચ્છા ઠીક હૈ યુ નો તું ઇસમે અભી થોડા ટ્રાય કર લે, કોઈ થા નહીં. તો કોઈ નારાજગી ભી નહીં હૈ, કોઈ શિકવા નહીં હૈ, કોઈ ગિલે નહીં હૈ. જો થા સહી થા, અગર હોના થા તો હો જાતા. અબ જાકે મેં થોડે મેં સમજતા હું કે મેરી સ્થિતિ જો હૈ અચ્છી હૈ. તો અબ જાકે મેં બહોત સારે એસે કામ કર રહા હું ઓર જો એસે કામ મિલ રહે હૈ જો એક્ટિંગ કે યુ નો માધ્યમ મેં હૈ. ઓર મુઝે બહોત ખુશી મિલ રહી હૈ કે મેં મુઝે એક જરિયા મિલ રહા હૈ ફિર સે ઉસ ઉમંગ કો જીને કા. લેકિન ઉસ વક્ત મેં મુઝે કોઈ દિશા દિખાને વાલા નહીં થા ઓર ના હી મેરે ઝહન મેં યે થા કે મેં બન જાઉંગા. મુઝે લગા કે યાર જો ફેમિલીઝ આતી થી, ટ્રેડિશનલ ફેમિલીઝ આતી થી, ઉન્હીં કે બચ્ચે સપૂત જો હૈ વો આગે બઢતે થે. તો વો કભી વો જો અરમા ભી થા વો વહીં કે વગઈ ગયા. તો મેં લગા કે યે શાયદ ઇસસે ઝ્યાદા નહીં હોગા. તો મેંને અપને આપકો સીમિત કિયા, કિસી કી ગલતી નહીં હૈ.
5: મેંને ફિર આપકો એક કોરિયોગ્રાફર કી હૈસિયત સે કામ કૈસે મિલા? ક્યા આપને કિસી કો અસિસ્ટ કિયા? બડે બડે કોરિયોગ્રાફર્સ કે નામ રહે હૈ.
6: તો યે બહોત હી દિલચસ્પ કહાની હૈ. મેંને કભી કિસી કો અસિસ્ટ નહીં
5: કિયા
6: ક્યુંકી 17 સાલ કી ઉમર મેં મેંને ડાન્સ સિખાના શરૂ કર દિયા. ઓર જબ આપ ડાન્સ સિખાના શરૂ કરતે હૈ ઓર ફિર 18 યા 19 સાલ મેં મેંને કોલેજ કે ફંક્શન્સ મેં કોરિયોગ્રાફ ભી કરને લગા. તો મેરા નામ લોગો મેં યુ નો સુનને મેં આયા થા કે હા યે કોરિયોગ્રાફ કરતા હૈ. યુ નો સ્કૂલ, કોલેજ, ફંક્શન સબ યુ નો દૂસરે કોલેજીસ કો ભી કોરિયોગ્રાફ કરતા હૈ. તો જો દૂસરે કોરિયોગ્રાફર્સ થે વો મુખર જાતે થે મુઝે યુઝ કરને, કે યે તો કોરિયોગ્રાફર હૈ, યે તો અપના કામ દેખ કે નિકલ જાયેગા કહીં. તો ડર જાતે થે. મેં અગર ચાહું ભી તો ઉનકે સાથ કામ કરું, બોલતે નહીં ક્યુંકી તુમ તો કોરિયોગ્રાફર હો, તુમ નહીં કર સકતે હૈ. ક્યુંકી ડર હોતા હૈ ના કે કહીં વો ટેરિટોરિયલ હો જાતા હૈ. તો ફિર મેં કભી ગયા નહીં કિસી કે સાથ, કિસી કે અંડર કામ નહીં કિયા. ઓર ફિલ્મ ભી જો મુઝે મિલી, પહેલી ફિલ્મ જો થી, છોટા સા

0: पर है अपना बॉम्बे टॉकी।
1: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: ये है विविध भारती, देश की सुरीली धड़कन. छाया गीत के लिए बस थोड़ा सा इंतजार.
4: आ उनाड़ामा सुरक्षा सूचनों नु पालन करो अने लू थी बचो.
5: हीट वेव એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
5: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

તલત મહેમૂદના સ્વરમાં આ ગઝલ સાંભળી. મિત્રો, હવે એક સુંદર સુમધુર ક્લાસિકલ ગીત રચના સાંભળી, જે ગીતા દત્ત અને સાથીદારો દ્વારા ગવાયા છે અને રમેશ ગુપ્તા દ્વારા લખાયેલ અને સંગીતબદ્ધ થયેલું છે. ગોકુળમાં રંગો રમવા અને ઉજવણી કરવાના ઉત્સવ અને સાથે રોમેન્ટિક સારનું આ પ્રતિબિંબ છે આ ગીત. તો સાંભળીએ ગીતા દત્ત અને સાથીદારોની, સંગીત અને શબ્દરચના રમેશ ગુપ્તાની, ગઝલ અને ગીતો આલ્બમમાંથી આ ગીત.

અરે હાલ ને ગોવા લેણી, આજ ગોકુળીએ રંગ રમવા. ગીતા દત્ત અને સાથીદારોના સ્વરમાં આ ગીત રચના આપણે સાંભળી. મિત્રો, હિન્દી સિને જગત સાથે પાર્શ્વગાયનમાં જોડાયેલા કલાકારોએ બહુ સરસ રીતે ગુજરાતી ગઝલ અને ગીતો પણ ગાયા છે, જે 1970નો આલ્બમ ગઝલ અને ગીતોમાં સમાવિષ્ટ છે. અને એવા જ ગીતો અને ગઝલો આજના ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમમાં આપણે માણીએ છીએ. આગળ વધુ ગીતો માણીએ પહેલાં આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે સાંભળીએ આ શુભેચ્છા સંદેશ.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी। जन सेवाना 90 वर्ष।
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार, शिक्षक, नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो एटले आकाशवाणी हवे एनी आठमी जून 2026 ना रोज जयारे 90 वर्ष पूरा थई रह्या छे त्यारे सौ प्रथम रेडियो प्रेमी श्रुतिओने तमाम श्रोताजनोने મારા વતી, સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન। ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર, પ્રવચન, સંવાદ, ગીત, સંગીત, નાટક એ બધાનો રસ્થાળ। જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ। મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી। જોકે બંનેમાં થોડો ફરક, એટલો જ ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વિચ મારા હાથમાં, પછી તો તમે જાણો છો। વેલ, જ્યારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્યે મારા માનસ પિતા અને કલાગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનો સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી। કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે। વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી। વર્ષ મને બહુ યાદ નથી આવતું પણ લગભગ એ શ્રેણી 2.5-3 વર્ષ સુધી ચાલેલી।

0: અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો. એ મારું સદભાગ્ય. જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણાએ એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે. હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો.
1: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત એફએમ સાથે અને માણી રહ્યા છો ગુજરાતી સુગમ સંધ્યા. મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ પહેલા એક નાનકડો વિરામ લઈએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
4: Har roj subah 7 baje, zarur suniye karyakram Bhule Bisre Geet. जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
5: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे. सांभळवानुं चूकशो नहीं.
6: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
8: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
0: 101.1 MHz પર ફરી આપનું સ્વાગત છે કાર્યક્રમ ગુજરાતી સુગમ સંધ્યામાં. મિત્રો, હવે સાંભળીએ મન્ના ડેના સ્વરમાં મરીઝની શબ્દરચના, સંગીત નીનુ મઝુમદારનું. મિત્રો, આગળ વાત કરી તેમ નીનુ મઝુમદાર સંગીત બદ્ધ અને મરીઝ દ્વારા રચિત ગઝલ મન્નાડેના સ્વરમાં હવે સાંભળીએ. અને મન્નાડે દ્વારા ગવાયેલ ગુજરાતી ગીતો અને ગઝલોમાં આ એક ઉત્તમ ગઝલ છે.

સૌ મારા ગુનાહોની મને રહેશે સજા યાદ, મન્નાડીના સ્વરમાં ગઝલ સાંભળી. મિત્રો, હવે પછીનું જે ગીત છે તેના શબ્દકાર છે રમેશ ગુપ્તા અને સંગીત છે કીર્સી મિસ્ત્રીનું. મિત્રો, રમેશ ગુપ્તા ભારતમાં જન્મ્યા અને ખૂબ જ જાણીતા ગીતકાર અને કવિ. તેમનું સૌથી લોકપ્રિય અને ગુજરાતમાં વધારે ગવાયેલ ગીત છે સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશકાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની. મિત્રો, તેમના ગીતોમાં ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળનું અદ્ભુત જ્ઞાન જે તેમની રચનાઓમાં આપણને જોવા મળે. તો સાંભળીએ હવે પછી આ ગીત રચના તલત મહેમૂદના સ્વરમાં, સંગીત કીર્સી મિસ્ત્રી, શબ્દો રમેશ ગુપ્તાના.

0: મિત્રો, 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત એફએમ સાથે, ને હવે સમય થયો છે અમારા આજે હવે પછી અને આવતીકાલે ત્રણેય સભામાં પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી જાણવાનો ઝરોખા અંતર્ગત. બસ થોડી જ વારમાં
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: का दौर इस श्रृंखला का पांच छठा भाग, माफ कीजिए, इस श्रृंखला का भाग छह आप सुनेंगे. कलाकार तबला वादक रविंद्र खासनीस, प्रस्तुतकर्ता मनीषा जैन. सात बजे से विशेष जयमाला समाज सेविका साहित्यकार सुधा मूर्ति द्वारा प्रस्तुत की जाएगी. 7:45 से इंद्रधनुष के अंतर्गत जिज्ञासा, प्रस्तुतकर्ता तेजश्री कामले. 8 हवा महल के अंतर्गत नाटक गुलाब की पंखड़ियां, लेखक सुरेंद्र कांत, निर्देशक मुमताज शकीब. इस नाटक का पहला भाग आप सुनेंगे. 8:15 से चित्रलोक 9 आपके लिए लेकर आएंगे. 9:30 से आज के फनकार. आज ये प्रोग्राम केंद्रित होगा गीतकार राजेंद्र कृष्ण पर. दस बजे से छाया गीत, 10:30 से ढलती जाए रात. ये थे हमारे आज के शेष प्रोग्राम. कल सुबह की सभा में 5 से जागो सुबह हो गई. 6:05 से वंदनवार, 6:35 से श्री रामचरित मानस का भाग 212 आप सुनेंगे.

સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

0: 1140 અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
4: પર સુરત એફએમમાં આપનું સ્વાગત છે કાર્યક્રમ ગુજરાતી સુગમ સંધ્યામાં. મારા હૃદયને પગ નીચે કચડો નહીં તમે, મારા હૃદયને પગ નીચે કચડો નહીં તમે, કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી. મિત્રો, આ શબ્દો કવિ બરકત વિરાણી, જેમનું ઉપનામ બેફામ છે, તેઓ જાણીતા નવલકથાકાર, ટૂંકી વાર્તાના પ્રસિદ્ધ લેખક તરીકે જાણીતા, અને તેમના જાણીતા ગઝલ સંગ્રહ મનસર, ઘટ, પ્યાસ અને પરબ, તેઓ સ્ટેજ પ્લે, રેડિયો પ્લે અને ફિલ્મી ગીતો પણ લખ્યા છે, તો એમની જ લખેલ અને નીનુ મજુમદારે સંગીત બદ્ધ કરેલ આ ગઝલમાણી મન્નાડેના સ્વરમાં આલ્બમ ગઝલ અને ગીતો.

મિત્રો, હવે સાંભળીએ ગુજરાતી સાહિત્ય અને સંગીત જગતમાં એક અદ્ભુત અને બહુમુખી પ્રતિભા ધરાવતા સંગીતકાર અને લેખક કવિ શ્રી નીનુ મજુમદાર. તેઓ માત્ર કવિ જ નહીં પણ ગાયક, સંગીતકાર, પત્રકાર અને આકાશવાણીના દિગ્દર્શક પણ રહ્યા હતા. વધુ વાતો આગળ શેર કરીશ, પણ હવે સાંભળીએ આ ગીત રચના, સંગીત અને શબ્દરચના નીનુ મજુમદારની અને સ્વર છે મીના કપૂરનો.

0: કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે, આ ગીત રચના બાદ લઈએ કાર્યક્રમમાં નાનકડો વિરામ.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
5: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
6: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
5: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
7: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
8: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
5: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
5: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
7: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
9: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
0: 101.1 MHz પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગઝલ અને ગીતોનો, ગુજરાતી સુગમ સંધ્યા પલક સાથે. મિત્રો, હવે સાંભળીએ એક સુંદર ક્લાસિક ગુજરાતી ગઝલ જે તલત મહેમૂદ દ્વારા ગવાય છે અને ગુજરાતી કવિ રમેશ ગુપ્તા દ્વારા લખાઈ છે અને સંગીત આપ્યું છે કીર્સી મિસ્ત્રીએ. આ ગઝલ જીવનમાં ક્ષણિક સ્વભાવ અને યુવાની અને સૌંદર્યને સ્પર્શે છે તેમજ સમયની ક્ષણભંગુરતા પર ભાર મૂકે છે. તો સાંભળીએ આ તલત મહેમૂદના સ્વરમાં ગઝલ.

શાને ગુમાન કરતો. તલત મહેમૂદના સ્વરમાં ગઝલ માણી. મિત્રો, હવે સાંભળીએ પ્રખ્યાત ગુજરાતી ગીત. આ ગીતના ગીતકાર અને સંગીતકાર છે રમેશ ગુપ્તા. આ અદ્ભુત કૃષ્ણ ભજન છે, 1949માં રિલીઝ થયું હતું અને જાણીતા પાર્શ્વગાયિકા ગીતા દત્ત દ્વારા ગવાયું છે. ગુજરાતી સાહિત્ય અને ભારતીય સિનેમામાં બહુમુખી પ્રતિભા ધરાવતા કવિ રમેશ ગુપ્તા જાણીતા ગીતકાર, ગઝલકાર, સંગીતકાર અને દિગ્દર્શક પણ. તેમણે 34 જેટલી હિન્દી ફિલ્મોમાં 225થી વધુ ગીતો લખ્યા છે. તો સાંભળીએ તેમની આ રચના ગીતા દત્તના સ્વરમાં.

મિત્રો, સ્ટુડિયોની ઘડિયાળ મને સમય બતાવી રહી છે અને કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ ગીત રચના મન્ના ડેના સ્વરમાં. ચાલ જિંદગી એક નવી શરૂઆત કરીએ, જે આશા બીજાથી રાખીએ હવે પોતાની જાતથી કરીએ. સંગીત નીનુ મજુમદારનું, શબ્દો રાજેન્દ્ર શાહના. મન્ના ડેના સ્વરમાં ગવાયેલા પ્રસિદ્ધ ગીત રચના મૂળરૂપથી જ એક લોકપ્રિય પારંપરિક ભક્તિ રચના છે, તેમજ ગઝલ અને ગીતો આ આલ્બમમાંથી લેવાયેલી છે. મન્નાડેએ ગાયેલા ગુજરાતી ગીતોમાં આ એક સુંદર કમ્પોઝિશન નીનુ મજુમદારનું છે અને શબ્દો રાજેન્દ્ર શાહના. સાંભળીએ આ ગીત.

0: મિત્રો, સ્ટુડિયોની ઘડિયાળમાં 7 વાગી રહ્યા છે. વિશેષ જયમાલા આપ સાંભળશો બસ થોડી જ ક્ષણોમાં.
1: વિવિધ ભારતી કે સંગ્રહાલય સે પ્રાપ્ત ઇસ કાર્યક્રમ કી પ્રસ્તુતકર્તા મની

ટ્રમ્પે આ મડાગાંઠ તોડવી જોઈએ. હોકીમાં ભારતીય પુરૂષ ટીમે આજે કાકા મેઘહારામાં ફાઇનલમાં યજમાન જાપાનને 4-1 હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો છે. ભારત માટે આશિષ પુર્તીએ હેટ્રિક કરી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ વિજેતા ટીમ સાથે બીજો ગોલ કર્યો હતો. અગાઉ ભારતીય મહિલા ટીમે દક્ષિણ કોરિયાને 3-0 હરાવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તિલક વર્મા ઉપકેપ્ટન રહેશે. આઈપીએલ 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમમાં સામેલ કરાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી. અને ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને હરાવીને ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોવ બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ
4: 101.1.

0: साई सुदर्शन ने 81 रन की पारी खेली। ये टेस्ट मैच विश्व टेस्ट चैंपियनशिप का हिस्सा नहीं है। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने आर्थिक सलाहकार परिषद के साथ बैठक की। देश के आर्थिक परिवर्तन और दीर्घकालिक विकास प्राथमिकताओं की समीक्षा की। केंद्र ने खाद्य तेलों के लिए मानक पैकिंग साइज लागू किया। इसका उद्देश्य पारदर्शिता बढ़ाना और एक समान पैकेजिंग को बढ़ावा देना है। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने नई दिल्ली में नेपाल के विदेश मंत्री शिशिर खनाल से बातचीत की। कहा, दोनों देश खुली सीमा पर सुरक्षा बनाए रखने के लिए निकट सहयोग कर रहे हैं। कुवैत और बहरीन में अमरीकी सैन्य ठिकानों पर ईरान के बैलिस्टिक मिसाइल हमले से पश्चिम एशिया में तनाव बढ़ा। जापान में भारतीय पुरुष हॉकी टीम ने जापान को हराकर अंडर 18 एशिया कप जीता। भारतीय महिला टीम ने कांस्य पदक हासिल किया। इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: नमस्कार, आकाशवाणी छे विविध भारती ने विज्ञापन प्रसारण सेवानु सूरत केंद्र 101.1 मेगाहर्ट्ज पर। श्रोता मित्रों, हवे सांभळीए अमारा अमदावाद केंद्र परथी प्रसारित आज सांजना प्रादेशिक समाचारनुं ध्वनि मुद्रण।
2: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार हीना मोदी वांचे छे। सौप्रथम मुख्य समाचार। मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगर खाते निर्माणाधीन विविध विकास प्रोजेक्ट्सनी प्रगतिनी समीक्षा करी। वन अने पर्यावरण मंत्री अर्जुन मोढवाड़ियाए पर्यावरणनी सुरक्षाने सरकार अने नागरिकोनी सामूहिक जवाबदारी गणावी। राज्यना कायमी पोलीस वडा तरीके आईपीएस अधिकारी जीएस मलिकनी नेमणूक। अमदावादना वटवामांथी 28 लाख रूपियाना मूल्यनी बनावटी चलणी नोटो जप्त कराई। सौराष्ट्र અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની આગાહી અને અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયડેએ સુવર્ણચંદ્રક જીત્યો। સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી। તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 3 તબક્કાના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું। દરમિયાન તેમણે કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત ધોરણે હાથ ધરાય તે અંગે સૂચન કર્યું। શ્રી પટેલે ગાંધીનગર નજીક નિર્માણ પામી રહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા ભવનની કામગીરીની સ્થળ મુલાકાત લીધી। 100 એકર જમીન પર લેકાવાડામાં બની રહેલું જીટીયુનું ભવન આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે એક અલાયદું ભંડોળ ઊભું કરવા સૂચન કર્યું છે। ગાંધીનગર ખાતે 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિર 2026ના ઉદઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે। તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય। રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ 2 દિવસની કાર્યશિબિરમાં રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરાશે। નબળી ગુણવત્તા સામે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંચેતિયાએ કડક કાર્યવાહી કરી છે। અમરેલી જિલ્લાના ચમારડી ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ક્ષતિઓ અને ગુણવત્તાના ધોરણો અંગે થયેલી ફરિયાદને ધ્યાને લઈ તેમણે તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે। આ મામલે જવાબદાર એન્જિનિયરને કારણ દર્શક નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે।
3: પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી, માટે જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ। માટે વીક કામ કરતા હોય તો હજી સુધરે અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું।
2: આઈપીએસ અધિકારી જીએસ મલિકને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયા છે। શ્રી મલિક 1993ની બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી છે અને હાલ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે। તેઓ બીએસએફના આઈજી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ પોલીસ વડા બનાવાયા હતા ત્યારે રાજ્યના

0: વિભાગે કાયમી વડા તરીકે શ્રી મલિકની નિમણૂક કરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો મળી આવી છે. આ મામલે પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી બનાવટી નોટો છાપવાનું કામ કરી રહી હોવાનું ઝોન 9 DCP મયુર પાટીલે જણાવ્યું છે.
1: मर्डर के आरोपियों को हरियाणा से अरेस्ट किया गया था, तो उन्होंने कबूल किया कि हम वहाँ पर नकली नोट बनाते थे और नकली नोट को बना के हम मार्केट में डिस्ट्रीब्यूशन कर रहे थे. अभी तक 6 आरोपी पकड़े गए हैं. 7वां इमरान खुद आरोपी था. अभी तक जो उन्होंने 60 लाख रुपए की नोट छापी थी, ऐसा उनका कहना है. लगभग 29 लाख रुपए हमने बरामद कर लिए है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો. પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામના એક વ્યક્તિએ સરકારી નોકરી અપાવવાના બહાને 1,66,00,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ તપાસમાં 2 PSI, 1 SPના પૂર્વ PA સહિત 30થી વધુ લોકો આ છેતરપિંડીમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોતાને FCIના ડાયરેક્ટર તરીકે ઓળખાવી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે બોગસ કોલ લેટર અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કર્યા છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહીસાગર જિલ્લામાં 21 જૂન સુધી વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરાશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આ 17 દિવસે મહોત્સવની વિગતવાર રૂપરેખા આપી હતી.
2: કુલ 31 જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના અલગ અલગ સ્થળો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. વૃક્ષારોપણ અને જતન અભિયાન એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત આશરે 15,000 કરતા વધુ વૃક્ષારોપણ આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા પટેલ સમાજની વાડી 19 રોજ સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે. વિશ્વ યોગા દિવસ 21 જૂન 2026 ની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ
0: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી પણ યથાવત છે. અમદાવાદમાં આજે રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.
3: मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख रेंज में रहेगा. अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है 41.3 डिग्री सेल्सियस. और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद 41.3 डिग्री सेल्सियस. और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का.
0: અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ભારતના રોહન તાયડેએ આજે સુવર્ણચંદ્રક જીત્યો છે. તેમણે છોકરાઓની સબ જુનિયર આર્ટિસ્ટિક સિંગલ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. ચંદ્રક જીત્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી છે.
4: નમસ્તે, મેરા નામ રોહન સુનિલ તાયડે, મેં મહારાષ્ટ્ર સે હું ઓર મેને જો આર્ટિસ્ટિક સિંગલ ક્યા ઉસમેં મેરે કો ગોલ્ડ મેડલ મિલા હૈ, મેરે કો બહોત ખુશી હો રહી હૈ. મેને તો મેરે ઘર પે બહોત ટ્રેનિંગ કી થી, પર જો કેમ્પ મેં મેને એક મહિના ટ્રેનિંગ કી ઉસસે ભી બહોત મેરે કો કુછ સીખને કો મિલા. સંદીપ સર ને ફાઇનલ કે પહેલે મેરે કો યે બતાયા કે એકદમ નોર્મલ રહે, એક્સપ્રેશન્સ દે, ડાન્સ અચ્છે સે કર ઓર આસન હોલ્ડ.
0: વિશ્વકક્ષાની આ યોગાસન સ્પર્ધામાં ભારતે 6 સુવર્ણ સહિત કુલ 7 ચંદ્રક જીત્યા છે. ગઈકાલે ભારતે ભારતના સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપની ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે ભારતની જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપની ટીમે પણ નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી મેડલ ટેબલમાં ભારતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા બે દિવસીય ગુજકોન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ દરમિયાન આરોગ્ય અને સલામતી, કર્મચારીઓની સુખાકારી, માનસિક આરોગ્ય, વ્યવસાયજન્ય રોગોની અટકાયત તેમજ ઉદ્યોગોમાં ઊભા થતા નવા આરોગ્ય પડકારો જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિષદ ઉદ્યોગોમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ કાર્ય સંસ્કૃતિના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા રખાઈ છે. જામનગરના સિક્કામાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ખાતે આજે ભૂકંપ અંગે મેગા મોક ડ્રિલ યોજાઈ. આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે આ મોક ડ્રિલનું આયોજન કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત્ત જાગૃતિ અભિયાન હેઠળ આરોગ્ય કર્મચારીઓ 174 વિસ્તારની મુલાકાત લેશે. 8-18 જૂન સુધી લોકોને જાગૃત કરી કુષ્ઠરોગ એટલે કે રક્તપિત્તના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાશે. વલસાડ જિલ્લાના વાપીની આર્ચી ઘેટિયાએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં અંડર 17 ગર્લ્સ ડબલ્સ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 13મો ક્રમાંક હાંસલ કર્યો છે. માત્ર 17 વર્ષની વયે આર્ચી અંડર 17 કેટેગરીમાં 5 વખત ગર્લ્સ ડબલ્સ રાજ્ય ચેમ્પિયન, 2 વખત મિક્સ ડબલ રાજ્ય ચેમ્પિયન બની છે. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓની સાથે સાથે અંડર 19 કેટેગરીમાં આર્ચીએ ઉત્તમ દેખાવ કરતા 4 વખત ગર્લ્સ ડબલ્સ રાજ્ય ચેમ્પિયન્સ, મિક્સ ડબલ અને ચેમ્પિયન તથા વેસ્ટઝોન ગર્લ્સ ડબલ્સમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. સિંહોમાં બેબીસિયા નામના રોગના લક્ષણ જોવા મળ્યા બાદ જૂનાગઢ પશુપાલન વિભાગે ગાય અને ભેંસ જેવા પશુ પર ઇતરડીનાશક દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણની સુરક્ષાને સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી ગણાવી. રાજ્યના કાયમી પોલીસ વડા તરીકે IPS અધિકારી GS મલિકની નિમણૂક થઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયડેએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
5: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમ. આપ કે લીએ બસ થોડી જ વારમાં.